સુપ્રભાતુ શ્રોતા મિત્રો, 228.3 દશાંશ મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 થઈ છે. તમારી પ્રથમ સભામાં આપનું સ્વાગત છે. આજે શુક્રવાર, તારીખ 12 જૂન 2024, જ્યેષ્ઠ વદ દિનાંક 22, શક સંવંત 1948. આજના દિવસની શુભ શરૂઆત મંગળ સ્વર સાથે કરીએ.

0: प्रेरित करेंगे। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल आज से दो दिन के लिए स्विट्जरलैंड की यात्रा पर रवाना होंगे। श्री गोयल स्विट्जरलैंड के राष्ट्रपति गाय पार्मेलिन और आर्थिक मामलों के राज्य सचिव हेलेन मुडलेयर आल्टेरा से मुलाकात करेंगे। वे स्विस दवा उद्योग के प्रमुख प्रतिनिधियों से भी बातचीत करेंगे। वाणिज्य और उद्योग मंत्रालय ने बताया कि यह यात्रा दोनों देशों की आर्थिक साझेदारी को मजबूत करेगी। देश में किसान मित्र नाम से एक व्हाट्सएप आधारित एआई सलाहकार सेवा की शुरुआत की गई है। इस सेवा में खरीफ की बुआई का मौसम शुरू होते ही किसानों को तिलहन की खेती से संबंधित जानकारी सीधे उनके मोबाइल फोन पर दी जाती है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે વિચાર બિંદુ મૈત્રી, પઠન કુંજલ ઠક્કર। મૈત્રી એક ઘટના છે, એમાં યત્ન પ્રયત્ન ન ચાલે, મનોયત્ન બધા નકામા નીવડે। મૈત્રી એક કલા છે, સતત અપેક્ષા રાખનાર માણસને કદાચ મૈત્રીનો અનુભવ થતો નથી। કાળના કાળા બોગદામાંથી પસાર થાય અને પછી હેમખેમ રહે તે મૈત્રી। મૈત્રી એટલે સ્વતંત્રતા। મૈત્રી જીવનને મધુર બનાવનાર છે। રોજ રોજ મળીએ તો જ મૈત્રીમાં વૃદ્ધિ થાય એવું માનવું એ ભ્રમણા છે। મૈત્રીમાં સંમત થવું અનિવાર્ય નથી। મૈત્રીમાં ખુલાસા ન હોય, મૈત્રીમાં ઉપવેશ ન હોય, ઠઠ્ઠા મશ્કરી હોય પણ ઉપહાસ ન હોય। મૈત્રી એ મધુર જવાબદારી છે, મૈત્રી એ દિવ્ય છે। આપ સાંભળ્યા હતા વિચાર બિંદુ મૈત્રી, પઠન કુંજલ ઠક્કર। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। આવો સાંભળીએ વાસ સવાની રચનાને અમરનાથજીના સ્વરમાં।

0: અને આ સિકંદર તો અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: કે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે ગ્રીનહાઉસમાં રોગ નિયંત્રણ. મિત્રો, ગ્રીનહાઉસ એ પદ્ધતિશીલ ખેતી માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે, જેમાં નિયંત્રિત વાતાવરણ હેઠળ વિવિધ પાકોને વધુ ગુણવત્તાવાળા અને વધુ ઉત્પાદન સાથે ઉગાડવામાં આવે છે. ગ્રીનહાઉસમાં બહારની તુલનાએ રોગોનું પ્રમાણ ઓછું હોય છે, તેમ છતાં જો યોગ્ય વ્યવસ્થાપન ન કરવામાં આવે તો રોગો ઝડપથી ફેલાઈ શકે છે. રોગ નિયંત્રણ એ ગ્રીનહાઉસ વ્યવસ્થાપનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના માટે ઘણી બધી રીતો અપનાવવામાં આવી છે. હવે મિત્રો, રોગ નિયંત્રણની જરૂરિયાત શું છે તેની વાત કરીએ તો ગ્રીનહાઉસમાં ઊંચા તાપમાન, વધુ ભેજ અને ઘન વાવેતર જેવી પરિસ્થિતિઓ ફૂગ, બેક્ટેરિયા અને વાયરસ જેવા રોગકારકો માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી કરે છે. જો સમયસર ધ્યાન ન અપાય તો આખરે પાકને નુકસાન થવાનું જોખમ હોય છે. તેથી સંક્રમણ પહેલા અટકાવવું અને સંક્રમણ થવામાં આવે તો તરત તેનું નિયંત્રણ કરવું જોઈએ. હવે તેના માટે સ્વચ્છતા અને જંતુ નિયંત્રણ વાતાવરણ ઉભું કરવું જોઈએ. ગ્રીનહાઉસની અંદર અને આસપાસ સફાઈ રાખવી એ સૌથી પહેલું પગલું છે. જૂના છોડના અવશેષો, સૂકી પાંદડીઓ અને રોગગ્રસ્ત પાંદડીઓને તરત દૂર કરવી જોઈએ. ટૂલ્સ ચોખ્ખા રાખવા. બધા કૃષિ સાધનો અને સાધન સામગ્રીને ચોખ્ખા રાખવાથી રોગ ફેલાવાનો જોખમ ઓછું રહે છે. ઘણા રોગકારક જીવાત દ્વારા ફેલાય છે, જેમ કે સફેદ માખીથી વાયરસ ફેલાય છે, જેથી જીવાત નિયંત્રણ પણ રોગ નિયંત્રણ માટે જરૂરી છે. હવે વિશિષ્ટ રોગો અને તેના નિયંત્રણની વાત કરીએ તો તેમાં આવે છે ફૂગજન્ય રોગો, દાખલા તરીકે પાવડરી મિલ્ડ્યુ, ડાઉની મિલ્ડ્યુ, રૂટ રોટ. હવે એના નિયંત્રણ માટે ફૂગનાશકો જેમ કે કાર્બેન્ડાઝિમ, મેન્કોઝેબ નો છંટકાવ કરવો, ઓછી ભેજ રહે તેવું વાતાવરણ ઉભું કરવું, વેન્ટિલેશન યોગ્ય રાખવું. હવે આવી જ રીતે બેક્ટેરિયલ રોગો પણ થાય છે, દાખલા તરીકે બેક્ટેરિયલ બ્લાઇટ. હવે આ બેક્ટેરિયલ બ્લાઇટના નિયંત્રણ માટે પાણીના છંટકાવ ટાળવા, બીજ ઉપચાર કરવો અને રોગગ્રસ્ત છોડને કાઢી નાખવા. મિત્રો, અહીં આપણે ગ્રીનહાઉસમાં જે રોગ થાય છે તેની વાત કરીએ છીએ, ફરી મિત્રોને યાદ અપાવીએ. હવે આવો જ બીજું થાય છે વાયરસજન્ય રોગો, દાખલા તરીકે લીફ કરલ વાયરસ. હવે આના નિયંત્રણ માટે શું કરવું તો રોગગ્રસ્ત છોડ દૂર કરવા, વાયરસ વહન કરનાર જીવાત જેમ કે સફેદ માખી પર નિયંત્રણ, રેસિસ્ટન્ટ જાતો વાપરવી. હવે વાતાવરણનું નિયંત્રણ પણ ગ્રીનહાઉસમાં રોગ નિયંત્રણ માટે ખૂબ જ મહત્વનું છે. વાતાવરણના નિયંત્રણ માટે ભેજ નિયંત્રણ ખૂબ જરૂરી છે. ગ્રીનહાઉસમાં ભેજ ફૂગના રોગોને વધારશે, તેથી વેન્ટિલેશન અને ડિહ્યુમિડિફાયર ઉપયોગી બની શકે છે. તાપમાન નિયંત્રણ પણ એટલું જ જરૂરી છે. કેટલાક રોગો ઠંડકમાં વધુ થવામાં આવે છે, જ્યારે ઉષ્ણતામાન, યોગ્ય તાપમાન જાળવીને રોગોની વૃદ્ધિને અટકાવી શકાય છે. હવાના પ્રવાહથી પણ નિયંત્રણ લાવી શકાય. સ્વચ્છ અને ચાલતી હવા થકી ગ્રીનહાઉસમાં તાજગી રહે છે અને રોગકારકોનો થવાનો દર ઘટે છે. જીવાત વિનાશક છોડ અને બીટી એજન્ટ્સ આ કઈ રીતે નિયંત્રણ કરે તો જીવનચક્રમાં અવરોધ લાવવા માટે જીવાતો માટે આકર્ષક છોડ બાજુમાં ઉગાડવામાં આવે છે, જેને ટ્રેપ ક્રોપ કહેવાય છે. હવે જૈવિક નિયંત્રણની પદ્ધતિની વાત કરીએ તો ટ્રાયકોડર્મા ફૂગજન્ય રોગો માટે ટ્રાયકોડર્મા જેવા સૂક્ષ્મજીવો ઉપયોગી છે. ઝાડોની જમીનમાં રહેલા રોગકારક પર નિયંત્રણ માટે પીસીલોમાયસિસ ઉપયોગી છે. નીમ આધારિત ઉત્પન્નો પણ ઉપયોગી છે અને ગ્રીનહાઉસમાં નિયમિત નિરીક્ષણ થકી રોગની શરૂઆત તાત્કાલિક ઓળખી શકાય છે અને પાંદડીઓના રંગમાં ફેરફાર, લેસા, પાનનું વળાવવું, થાંભલાનું કાળું પડવું વગેરે લક્ષણો જોતા તરત કાર્યવાહી કરવી જોઈએ. જો મિત્રો આ રીતે ગ્રીનહાઉસમાં ઝીણી નજરથી ધ્યાન રાખવામાં આવશે તો ગ્રીનહાઉસમાં યોગ્ય નિયંત્રણ રોગનું થઈ શકશે.
1: આપ સામે રહેતા કૃષિ માહિતીમાં ગ્રીનહાઉસમાં રોગ નિયંત્રણ પ્રસ્તુતિ સીડી કરમશ્યાણી, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

એ હું જાણું છું, બરાબર જાણું છું, પણ એ કઠણ કામ છે. આત્માની રક્ષા કરવાની છે. આપ જો આત્માની રક્ષા કરવાની સંસ્થા કાઢો તો બહુ સારું થશે. હા, સત્યનો એક પણ સાચો ઉપાસક મળી આવે તો જરૂર કાઢું. મને જાજી આશા નથી, કેમ કે સામો પક્ષ બહુ પ્રબળ છે. મેં મારો આશાવાદ કદી છોડ્યો નથી. જ્યારે આસપાસ ઘોર અંધારું દેખાય છે એવી વખતે મારા હૃદયમાં આશાની જ્યોત જગજગાટ બળતી રહે છે. એ આશાને હું પોતે સંભાળી નહીં શકું. એ આશા સાચી પાડવા જેટલું નજરે દેખાય એટલું પારખું હું આપી શકતો નથી. પણ મારા મનમાં હાર જેવી વસ્તુ છે જ નહીં. એ તો કદી નહીં આવે, હું જાણું છું, એ કદી નહીં આવે. માર્ગરેટ સ્પીગલને પત્ર, દિલ્હી, January 10, 1935. ચિરંજીવી અમલા, તારી પેન્સિલથી લખેલી ચિઠ્ઠી મને મળી હતી. હું નથી માનતો તારે જર્મનીથી બીજો પાસપોર્ટ મેળવવાની જરૂર હોય. તારે જો ફરી જર્મની જવું હોય તો એની જરૂર ખરી, અહીં રહેવા માટે એની જરૂર નથી, એની મને ખાતરી છે. સાથોસાથ સરકાર કોઈપણ પરદેશીને ગમે ત્યારે કારણ આપ્યા વગર કાઢી મૂકી શકે છે. અને આજે પરદેશી કે દેશમાં જન્મેલા વચ્ચે ભાગ્યે જ કશો ફેર રહ્યો છે, કારણ વટ હુકમો હેઠળ કોઈપણ માણસને દેશની બહાર કાઢી મૂકી શકે છે. શાંતિ નિકેતનમાં તને કેમ લાગે છે તે તારે મને જણાવવું જોઈએ. અમે કદાચ 28મી સુધી અહીં છીએ, 20મી સુધી તો ખરા જ. બાપુના આશીર્વાદ. સમાજવાદીઓની મુલાકાત, January 10, 1935. સમાજવાદીઓ ગાંધીજીને ફરીથી મળ્યા અને તેમની સાથે સમાજવાદની દ્રષ્ટિએ ગ્રામ ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા કરી. તેમણે એવું કહેવાનું કહેવાય છે કે ગામડાના કાર્યક્રમમાં પ્રથમ પગલું જેમની પર જમીનદારો દ્વારા જુલમ થઈ રહ્યો છે તે કિસાનોની સ્થિતિ સુધારવાનું હોવું જોઈએ અને કિસાનોમાં એવો પ્રચાર કરવો જોઈએ કે હાલમાં તેમની સાથે જે અન્યાયી વર્તાવ થઈ રહ્યો છે તેને કારણે તેમને થવું નહીં. જાણવા મળે છે કે તેમના આ દ્રષ્ટિબિંદુ સાથે ગાંધીજી સંમત થયા નહીં અને એવો મત વ્યક્ત કર્યો કે બંને પક્ષો વચ્ચે ભાવભર્યા સંબંધો સાચી રાખવાના પ્રયત્ન કરવા જોઈએ, કોઈપણ પ્રકારની કૂટથી દૂર રહેવું જોઈએ અને હાલનો કાર્યક્રમ પાર પાડવા ખાતર જમીનદારોની સહાનુભૂતિ ગુમાવવી પડે એવું કશું ન કરવું જોઈએ. એમણે કહ્યું કે એકાએક સંપૂર્ણ ફેરફાર કરી નાખવાનો સમય પાકો નથી.

પૂછે કે થોડા સમય પછી એવી સ્થિતિએ પહોંચાય. તેમણે કહ્યું કે આજની સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફાર કરી નાખવાના સમાજવાદીઓના વિચારને પરિણામે જમીનદારો કદાચ ત્રીજા પક્ષને શામેલ જાય. છાપાના પ્રતિનિધિની મુલાકાત January 10, 1935. છાપાના પ્રતિનિધિએ પ્રશ્ન પૂછ્યો હતો, આપના ગ્રામ ઉદ્યોગની યોજના બાબતમાં સરકારના આ પગલા વિશે આપ શું ધારો છો? ગાંધીજીએ કહ્યું, સરકાર જો મેં કરવા ધારેલું કામ પોતે કરી નાખે ને મારે કંઈ કરવા પણ રહેવા જ ન દે તો હું બહુ રાજી થઉં. હું કરવા ધારું છું એમાંનું ઘણું કામ તો એવું છે કે જે સરકારે કરવું જોઈએ. સરકાર જે કરી શકે તો ભલે કરે, માત્ર લોકો પર પરણે કશું ન ખાવું જોઈએ. સરકાર જો મને મદદ કરે તો હું અદભુત પરિણામો લાવી શકું, પણ એ જો તે સાચી દાનતથી મદદ કરે તો જ બની શકે. અથવા આ કાર્યક્રમના રહસ્યને સરકાર સમજે અને એની કદર કરે. સરકાર ઘણી રીતે મદદ કરી શકે, તે કાયદામાં ફેરફાર કરીને કે નવો કાયદો કરીને મદદ કરી શકે, પણ સરકાર જે કરે છે એની વિશે કંઈ પણ અભિપ્રાય પ્રગટ કરવાનું મને ન કહેશો. મારે એના કામની ટીકા નથી કરવી, જરૂર પડશે તો હું એમને લખીશ. મારા જીવનમાં ગુપ્ત એવું કશું નથી, બધી ખુલ્લે ખુલ્લી વાત છે. સરકારથી હું કશું જ છાનું નહીં રાખું. મેં ગ્રામ ઉદ્યોગની વૃદ્ધિ માટે જે વસ્તુઓ પસંદ કરી છે તેના તરફ અત્યાર સુધી કોઈનું ધ્યાન ગયેલું નથી, અને તેથી બીજાએ કરેલા કામમાં હું જરાય દખલ કરતો નથી. હાથે ખાંડેલા ચોખા, હાથે દળેલો લોટ અને ગામડામાં બનેલો ગોળ વાપરવાનું હું લોકોને કહું છું, તેમાં હું એમને એટલું જ કહું છું કે પૈસા આપીને રોગ ન વહોરી લેશો. અત્યારે તો તેઓ એમ જ કરે છે અને મને કહેતા આનંદ થાય છે કે મારા અભિપ્રાયને દેશના મોટા ધુરંધર ડોક્ટરો અને વિજ્ઞાન શાસ્ત્રીઓએ ટેકો આપ્યો છે. જમીનમાં અને ખેતીની પદ્ધતિમાં સુધારા કરવાનો વિચાર જ મારાથી થઈ શકે એમ નથી, કેમ કે મારું ગજું કેટલું છે એની મને ખબર છે. ને મારે તો લોકોની પાસે બહારની મદદ લીધા વિના જેટલું થઈ શકતું હોય એટલું બધું કરાવવું છે. મારું ધ્યેય તો એ જ છે કે લોકોમાં જે આળસ જામી ગયું છે તે દૂર થાય, લોકો પોતાના વખતનો સદુપયોગ કરતા થાય, હાનિકારક ખોરાક ખાતા અટકે અને જે આર્થિક દુર્વ્યવ થઈ રહ્યો છે તે બંધ થાય. હાથે ખાધેલા ચોખા, હાથે દળેલો લોટ, ગોળ અને ધાણીનું તેલ અને ઢોરના મોરબાની સુવ્યવસ્થા માટેની મારી પ્રવૃત્તિને એ દ્રષ્ટિથી નિહાળવી જોઈએ. છાપાના પ્રતિનિધિની મુલાકાત January 10, 1935. છાપાના પ્રતિનિધિઓએ મુલાકાતમાં પૂછ્યું, આપના ગ્રામ ઉદ્યોગની યોજના બાબતમાં સરકારના આ પગલા વિશે આપ શું ધારો છો? ગાંધીજીએ કહ્યું, જો કે કોંગ્રેસે તેના હાલના મુંબઈના અધિવેશનમાં ગ્રામોદ્યોગને તેના રચનાત્મક કાર્યક્રમના એક અંગ તરીકે સ્વીકાર્યો છે, પણ ગ્રામોદ્યોગનો કાર્યક્રમ એ કંઈ નવો વિચાર નથી. છેલ્લા 8 મહિનાથી હું લોકો આગળ એ વિશે બોલતો રહ્યો છું. તકલીની શક્તિના ગાંધીજીએ ભારોભાર વખાણ કર્યા છે અને કહ્યું કે હાલમાં જ માન્ચેસ્ટરમાં એક કાંપનારે તેની પરીક્ષા કરી હતી અને તેમાં રહેલી શક્યતાઓને પ્રમાણી હતી. એક વખત જે તકલીની ગતિ કલાકે માંડ 100 થી વધારે વારની હતી, તે હવે કલાકમાં 400 વાર સૂતર કાંતતી હતી. તે એક અદભુત વસ્તુ છે અને જો તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઘણા વધારે સારા ફેરફારો લાવી શકે એમ છે. આગળ ચાલતા ગાંધીજીએ ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામોદ્યોગ સંઘે રાજકારણને પોતાના ક્ષેત્રની બહાર રાખ્યું છે. દિલ્હીમાં એમના કામમાં એમણે સાધેલી પ્રગતિ વિશે પૂછવામાં આવતા ગાંધીજીએ કહ્યું કે હાલમાં હું સાધન સામગ્રી ભેગી કરવાનું કામ ધીમે ધીમે કરી રહ્યો છું અને તેમાં રહેલી મહાન શક્યતાઓ જોવા ચાહું છું. ચરખા સંઘે 1,60,000 લોકોમાં 1.5 કરોડ રૂપિયા વહેંચ્યા છે. તેમાં 1,20,000 કાંપનારા, 24,000 ધોબી અને બાકીના વર્કર છે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદમાં દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026 આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરાયેલી આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ચારેય ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસી પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. બિનહરીફ વિજેતા થયેલા મુકેશ રાઠવાએ આ મુજબ પ્રતિક્રિયા આપી.
1: ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ.
0: વિજેતા થયેલા ચારે ઉમેદવારો રાજ્યસભામાં રામુ કલ્યાણ નેહરિયા, નિર્મલાબેન બાર અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું છે. વર્ષ 2025 અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન એરપોર્ટ નજીક જ બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને અન્ય 19 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે તત્કાલીન સ્થિતિ અંગે વાત કરતા આમ જણાવ્યું.
2: इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फोन आया कि कोई एक प्लेन क्रैश हुआ. मैं इमीडिएटली वहां से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुंचा. तो वहां देखा तो डेड बॉडी को उस टाइम एम्बुलेंसेज वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत ग्रीन कॉरिडोर्स हमने एस्टेब्लिश किए. काफी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज के साथ भी हो, चाहे म्युनिसिपल कॉर्पोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो. डॉक्टर्स ने बहुत अच्छा काम किया.
0: સિવિલ હોસ્પિટલ નજીક થયેલા દુર્ઘટનાને યાદ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી આ મુજબ જણાવ્યું.
3: 71 જેટલા દર્દી આવેલા, એનું મેનેજમેન્ટ થતું. કલાક પછી તો કોઈ દર્દી આવ્યો જ નથી. બોડીઝ જેને પીએમ શિફ્ટ કર્યા પીએમ રૂમમાં, અને એકમાત્ર સોલ્યુશન આઈડેન્ટિફિકેશન કરવા માટેનું હતું ડીએનએ મેચિંગ. એટલે સરકાર તરફથી ઇમિડિયેટલી ડેપ્યુટી કરવામાં આવ્યા, અને એ 3 અલગ અલગ જગ્યા પર એક ટીમ કામ કરી રહી હતી. ઉપરી અધિકારીના ગાઈડન્સમાં, સરકારના ગાઈડન્સમાં, પોલીસ, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન, એનજીઓ, જેટલા પણ લોકો એમ કહીશ ને કે 110 એકરમાં હતા, એવું કરવા માટે તત્પર બધા જ લોકો એમની સાથે જોડાયા.
0: પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. દેશના વિવિધ રાજ્યોના 50થી વધુ ફર્નિચર ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પોરબંદર આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ બર્ડ્સ ઇન વઢવાણ સિટી નામની માહિતીસભર પુસ્તિકા

0: यहाँ पे काफी संभावनाएं हैं जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल बेस्ड पावर है, स्पेशलिटी इन एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफी ज्यादा संभावनाएं हैं। दहेज का काफी महत्वपूर्ण स्थान है देश के अदर एसीजेड में, और ये फोर्थ नंबर एसीजेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका फोर्थ नंबर दहेज एसीजेड का स्थान है।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ _BID ને ફોલો કરશો. વર્ષ વિકાસના વિશ્વાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જામનગર શહેરમાં 14 જૂન સુધી પ્રગતિ પથનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાભા જાડેજાએ જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ સાધ્યો.
2: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એક પરિકલ્પના વિકસિત ભારતની સંકલ્પનામાં અત્યારનું જે યુવા વર્ગ છે, અત્યારની જે યુવા પેઢી છે, એ જ આવનારા સમયમાં 2047માં જયારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારૂ રૂપે પાર પડે, ડ્રોપઆઉટ રેશોમાં ઘટાડો થાય અને દરેક બાળક શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે.
1: રાજકોટ જિલ્લામાં 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં આજથી 20 જૂન સુધી સવારે 9 વાગે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના 9 તાલુકા તેમજ પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હરિજ અને 40 નગરપાલિકા વિસ્તારોમાં પણ વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરો યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી 20 જૂન સુધી જનભાગીદારી અભિયાન અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી અને અફઘાનિસ્તાનની મૂળ જેવા કેરીની આવક થઈ છે, જેનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું હતું. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજાગ વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વિશ્વની 2 સૌથી મોંઘી અને દુર્લભ કેરી જાપાનથી પ્રખ્યાત મિયાઝાકી કેરી અને અફઘાનિસ્તાનની નૂર જેવા કેરીની જાતોનું સફળ ઉત્પાદન કર્યું છે. માર્કેટયાર્ડમાં તેઓ મિયાઝાકીના 3 નંગ અને નૂર જહાના 2 વિશાળ ફળો લાવ્યા હતા. દાંતીવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી ચૌધરી આ પ્રસંગે જણાવ્યું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર 7,000 કરોડે પહોંચ્યું છે. બનાસ બેંકના ચેરમેન રાયાભાઈ પિલ્યાતરે જણાવ્યું કે બનાસ બેંકે નાણાકીય વર્ષ 2025-26માં 25 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
3: અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4,350 કરોડ, બેંકનું ધિરાણ 2,750 કરોડ અને જે લોકોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2,500 કરોડ ઉપર છે. બેંકે તેના સભાસદ મંડળોને 9% ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે. અને
1: અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026 યોજાશે. આજથી 15 જૂન સુધી નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમાનારી આ સ્પર્ધામાં 844 એન્ટ્રી નોંધાઈ છે. 4 દિવસીય આ સ્પર્ધામાં કુલ 2,90,000 રૂપિયાની ઇનામી રકમ પણ રાખવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. આજથી આગામી 2 દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે વંદના કાર્યક્રમ. ભક્તિ

0: તારીખ 12 જૂનને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યમાં બાળ મજૂરી અટકાવવા માટે સરકાર દ્વારા અનેક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર, ગૃહ વિભાગ, શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોનું પુનર્વસન કરવામાં આવે છે. બાળ મજૂર પ્રતિબંધ અને નિયમન ધારા 1986 હેઠળ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે કામ કરાવવામાં આવે તેને બાળ મજૂર કહેવાય. બાળ મજૂરી એ ગુનો બને છે અને બાળકોને કામે રાખનાર જે તે વ્યક્તિ કે માલિક પણ ગુનેગાર કહેવાય છે. શ્રમ અને રોજગાર વિભાગના શ્રમ અધિકારીએ જણાવ્યું હતું કે બાળ મજૂરી નાબૂદી અંગે જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેના વડા કલેક્ટર હોય છે. આ ટાસ્ક ફોર્સમાં લેબર ઓફિસર, સમાજ સુરક્ષા, ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એમ મુખ્ય 4 વિભાગના સભ્યો હોય છે, જ્યારે અન્ય વિભાગ પણ સાથે હોય છે. બાળ મજૂરીમાં મુખ્યત્વે 14 વર્ષ કે તેથી નાના બાળકોને કામે રાખી શકાતા નથી. જો તેમની પાસે કામ કરાવવામાં આવતું હોય તો તેને મુક્ત કરાવવામાં આવે છે. આ ઉપરાંત 14 થી 18 વર્ષના તરુણો કે જેમને કામે રાખી શકાય છે પરંતુ તેમની પાસે માત્ર હળવું કામ કરાવવામાં આવે છે, તેમજ તેમના કામના કલાકો પણ નક્કી હોય છે. ઉપરાંત આવા બાળકોનો અભ્યાસ ન બગડે તે રીતે કામે રાખવામાં આવે છે. શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ બાળ મજૂરી થતી અટકાવવા માટે દર મહિને ટાસ્ક ફોર્સ દ્વારા 2 રેડ કરવામાં આવે છે. ઉપરાંત સામાન્ય નાગરિક પણ રેડ કરી શકે છે. જો તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોય તો તેઓ પણ જે તે વિભાગને અથવા તો પોલીસને જાણ કરી શકે છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને શિક્ષણથી વંચિત બાળકો અને તેમના માતા પિતાને શિક્ષણનું મહત્વ સમજાવી અને બાળકોને અભ્યાસ કરાવી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ કરે છે. ઝૂંપડપટ્ટીમાં જઈને બાળકોને કક્કો, બારાક્ષરી વગેરે જેવું પાયાનું શિક્ષણ આપી લખતા વાંચતા શીખવાડવામાં આવે છે, જેથી તેઓ પણ મજૂરી કામ છોડી સારી નોકરી મેળવી શકે. ઉપરાંત આવા બાળકોને સરકારી શાળાઓમાં દાખલ પણ કરાવવામાં આવે છે. સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને અભ્યાસ કરાવવા ઉપરાંત સ્ટેશનરી, કપડાં, ચોપડા સહિતની વસ્તુઓ પણ આપવામાં આવે છે. સમાજના દૂષણ સમાન બાળ મજૂરી અટકાવવા તેમજ તે અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ 2002 થી દર વર્ષની તારીખ 12 જૂનને બાળ મજૂરી વિરોધી દિન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે. દેશનું ભાવિ ગણાતા બાળકો ગરીબી અને મજબૂરીને કારણે મિલ કે ફેક્ટરીમાં મજૂરી, ખેતીકામ, નાનો વ્યવસાય કે કોઈ લારી, હોટલ પર કામ કરવા મજબૂર બને છે, જે કારણે તેઓનો સર્વાંગી વિકાસ રૂંધાય છે. અભ્યાસ, રમતગમત કે મનોરંજનના અધિકારથી પણ વંચિત રહી જાય છે. કેટલાક કિસ્સાઓમાં બાળમજૂરો કુસંગ, ગુનાખોરી કે વ્યસનના આદિ બની જાય છે. દેશ કે સમાજ માટે પડકારરૂપ આ સમસ્યાને નાથવા ચોક્કસ પગલાં આવશ્યક હોવાથી નિયત ધારા ધોરણોને આધીન બાળમજૂરોના હિતાર્થે કામ કરતી નાયબ શ્રમ આયુક્ત ચાઇલ્ડ લેબરની કચેરી દ્વારા નિયમિત ધોરણે કાર્યવાહી કરી બાળ શ્રમયોગીઓના પુનર્વસનની કામગીરી કરવામાં આવે છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક બાળ મજૂરીના દૂષણ સામે જાગૃતિ. સંપાદન અશરફ નથવાણી, પઠન શીતલ વૈષ્ણવ.

આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે

જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ભારતની વિકાસ કરતા વિશ્વને પ્રેરણા આપી રહી છે. તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રી ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ વાત કહી. આ વર્ષની થીમ વિકાસ ભારત @2047 માટે સમાવિષ્ટ માનવ વિકાસ હતી. આ બેઠકમાં 28 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓએ હાજરી આપી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલી આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી. ગઈકાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખે 1 પણ ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી નહીં ત્યારે ભાજપના 4 ઉમેદવારો જીતેન્દ્ર કણઝારીયા, રાજેશ શુક્લા, માનસિંહ પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. વિજેતા થયેલા 4 ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત એક નવો ઇતિહાસ રચાયો છે. દેશના પ્રથમ સ્વદેશી લશ્કરી પરિવહન વિમાન C-295 એ વડોદરા ખાતેથી ઉડાન ભરી. C-295 એક આધુનિક બહુભૂમિકા ટેકનિકલ પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ વિશ્વભરના અનેક દેશોના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. આ વિમાન પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સંચાલન કરવા સક્ષમ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સૈનિકો અને લશ્કરી સાધનોના પરિવહન, કાર્ગો સપોર્ટ પૂરો પાડવા, દેખરેખ મિશન હાથ ધરવા અને માનવતાવાદી સહાય, આપત્તિ રાહત પૂરી પાડવા માટે થાય છે. વિમાને વડોદરા ખાતેથી ઉડાન ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેને ગૌરવની ક્ષણ ગણાવી હતી. રાજ્યના 5 ઉચ્ચ પોલીસ અધિકારીઓ 2 દિવસ કચ્છના સરહદી ગામોની મુલાકાતે આવ્યા છે, જેમાં સરહદી વિસ્તારના ગામોમાં સુરક્ષા અંગેની સમીક્ષા, રાત્રિસભા તેમજ ગ્રામજનો સાથે લોકસંવાદ યોજવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે કચ્છના સરહદી ગામોની મુલાકાતે 5 સિનિયર આઈપીએસ અધિકારી આવ્યા હતા, જેમાં કેએન ડામોર, ડોક્ટર લીના પાટીલ, આરટી સુસરા, સુતા એસ પાંડે અને અજય કુમાર ચૌધરીનો સમાવેશ થાય છે. સિનિયર આઈપીએસ અધિકારીઓ પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોના સરહદી ગામોની મુલાકાત લીધી હતી. ભૂત તાલુકાના મોટા દિનાર ગામે આઈપીએસ સુધા પાંડે પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામના લોકોએ ગામની પરિસ્થિતિ રજૂ કરી હતી તો સુધા પાંડેએ પોલીસની કામગીરી અને છેવાડાના નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા અંગે જણાવ્યું હતું. આઈપીએસ કેએન ડામોર લેઢિયાની મુલાકાત લીધી હતી. આઈપીએસ અજય કુમાર ચૌધરી પૂર્વ કચ્છના જાટાવર ગામની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કચ્છ અને બનાસકાંઠા વાવ થરાદ વિસ્તારમાં આવતી આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સરહદી ગામોમાં જઈને રાત્રિ રોકાણ કરી લોકો સાથે સંવાદ કરે છે. સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત કચ્છ તાલુકાના વિવિધ ગામોમાં ડ્રેન ટ્રીટમેન્ટ સિસ્ટમની વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામોમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થાને સુચારુ રાખવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ જળવાઈ રહે તે હેતુથી ડ્રેન લાઇનો, ચેમ્બર તથા ડ્રેન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત કચ્છના ભાવાસર, નિરોણા, ભૂટકિયા, સુવઈ, ભીમાસર, નલિયા, પાણોદર, માંડવી સહિતના ગૌમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ગામના આગેવાનો, ગ્રામજનો તથા સ્વચ્છતા કર્મચારીની ઉપસ્થિતિમાં ડ્રેન અને ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ કરવામાં આવી હતી. સાથે સાથે ગ્રામજનોએ ડ્રેનમાં કચરો ન નાખવા, ગંદકી ન ફેલાવવા અને ગામને સ્વચ્છ રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નખત્રાણા તાલુકાના ભીમપુરા નજીક કોટડા જોડબરના સીએનજી પંપ પાસે ગત રાત્રે બાઇકને ટ્રકે ટક્કર મારતા બાઇક સવાર પર કોટડા જોડબરના 2 યુવાનના ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બનાવના પગલે યુવાનોના પરિવાર તેમજ પંથકમાં અરેરાટી વ્યાપી હતી. નખત્રાણા પોલીસે આગળની કાર્યવાહી કરી ટ્રકને કબજે લઈ ચાલકની ધરપકડ કરી હતી. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય માલિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ IDFC બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી. અને SEC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ રાજ્યોને એક જિલ્લો એક ઉત્પાદન પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની આસપાસ વિકાસલક્ષી વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ભારતની લશ્કરી એકેડેમી દહેરાદૂનમાં 158મા નિયમિત અભ્યાસક્રમ અને 141મા ટેકનિકલ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આસામ નાગાલેન્ડ સરહદ પર ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે કેન્દ્ર અને આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી શાહે તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% कर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝરલેન્ડમાં 2 દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત સ્વિટ્ઝરલેન્ડ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે અને ભારત યુરોપિયન મુક્ત વેપાર સંગઠન EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારના અમલીકરણ દરમિયાન મંત્રી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વિસ્તૃત કરવાની તકો પર ચર્ચા કરશે અને ઘણા આર્થિક સહયોગ માટેના માર્ગો શોધવા માટે ઝ્યુરિચમાં સ્વિસ કંપનીઓ અને રોકાણકારો સાથે પણ વાતચીત કરશે. સરકાર અને જળમાર્ગ મંત્રાલયે ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની પરિસ્થિતિ વચ્ચે દરેક ભારતીય માલિકની સલામતી, સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય માલિકોની સુરક્ષા માટે જહાજ સંચાલકો અને શિપિંગ કંપનીઓને પ્રવર્તમાન દરિયાઈ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે. ભારતીય અને વિદેશી જહાજોમાં સેવા આપતા તમામ ભારતીય માલિકોને ઉચ્ચતમ સ્તરની સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સદાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે વિદેશમાં તમામ સંબંધિત મંત્રાલયો, એજન્સીઓએ મિશન જ્યારે પણ જરૂર પડે ત્યારે સમયસર સહાય અને સહાય સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. સીમા વેલફેર ફંડ સોસાયટીએ દરેક મૃતક નાગરિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવા માટે સમર્પિત સંદેશાવ્યવહાર ચેનલો અને કટોકટી પ્રતિભાવ પદ્ધતિઓ 24 કલાક માટે કાર્યરત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ IDFC બેંક છેતરપિંડી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હરિયાણાના વિકાસ અને પંચાયત નિયામકના કાર્યાલયમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ નરેશ કુમારની ધરપકડ કરી છે. તેમની મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ PMLA 2002ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં હરિયાણા સરકાર, ચંદીગઢ વહીવટીતંત્ર અને IDFC ફર્સ્ટ બેંક સાથે જોડાયેલી બે ખાનગી શાળાઓમાં બેંક ખાતાઓમાંથી 6,045 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપતનો ખુલાસો થયો છે.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચારો માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_EBRDને ફોલો કરશો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ આજથી શરૂ થશે. જેમાં યજમાન ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. એક મહિના સુધી ચાલનારું આ ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ફાઇનલ 5 જુલાઈએ પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય મહિલા ટીમ આજે રવિવારે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ માટે ટકરાશે. મેક્સિકો સિટીમાં ફિફા વર્લ્ડ કપ 2026નો ગઈકાલ રાત્રે ભવ્ય ઉદઘાટન અને ગાગારીન સમારંભ સાથે પ્રારંભ થયો છે.
1: फीफा विश्व कप का ये अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीम भाग ले रही है. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. टूर्नामेंट में 12 ग्रुप हैं. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष दो टीम सीधे नॉकआउट चरण में प्रवेश करेगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले शामिल होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा.
0: તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતે બી ધીરજ અને કુમકુમ મહમદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા રામબન જિલ્લાના રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH44ના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 12 જૂનથી 17 જૂને રાત્રે માછરી અને મલયુદ્ધ પનલ વચ્ચે વાહન વ્યવહાર સ્થગિત રહેશે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીમાં સમારકામનો વ્યાપ હાથ ધરવામાં આવી રહ્યો છે. વાહનો કાર્યસ્થળની નજીક ફસાઈ ન જાય તેની ખાતરી કરવા માટે અધિકારીઓએ હાઇવેની બંને બાજુએ વધારાની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજના અખબારોમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ પ્રથમ પાને લખે છે, ભારતીય ક્રૂ સાથેના વધુ એક જહાજ પર યુએસ નેવીનો હુમલો. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસી. અકસ્માતનો અંતિમ અહેવાલ 1 વર્ષની મુદતમાં આવી શક્યો નહીં. એન્જિન તપાસ હજી અધૂરી. દૈનિક ભાસ્કરની હેડલાઇન છે, અમેરિકાના હુમલામાં 3 ભારતીયના મોત, 4 દિવસમાં 3જો ભીષણ હુમલો. ઉર્મીઓ માત્ર હોમ મેકર નથી, તેઓ રાષ્ટ્ર નિર્માતા છે. સુપ્રીમ કોર્ટ. નવ ગુજરાત સમય પ્રથમ બહેને લખે છે, ખડકે ખેરા ભાજપના પુનિયા, તરુણ ચૂક સહિત 24 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. મમતાના ગઢમાં ગાબડું. તૃણમૂળ કોંગ્રેસના વધુ 2 સાંસદોના રાજીનામાથી દિલ્હી સુધી ભૂકંપ. ગુજરાત સમાચાર લખે છે, મોંઘવારી તો મને બહુ ગમે છે, ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો. અને સ્થાનિક સમાચાર ઉપર નજર કરીએ તો પ્લેન ક્રેશમાં સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રીહેબ સેન્ટર બનશે. સૌથી મોંઘી 3 લાખની કિલો જાપાનીઝ કેરીના ભારતમાં 1700 જ ઉપજ્યા. ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ. 23-26 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ. ઈડીએ IDFC બેંક સાથે 6000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે જણાવીએ અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. 8:15 મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 8:30 સમાચાર હેડલાઇન સપાશે. 8:32 હલો કર્યું કાલ.

জিমিরা হচ্ছে মনো ইমেজ কবিতাজি রাজু এবং ভানুশালী ধীরি গার্বুল প্রস্তুতি তৈমি মানিক 8:43 গীত সুতরা নৌবেদী প্রায়োজিত কার্যক্রম উমঙ্গ প্রায়োজক NCERT 9:30 সমাচার হেডলাইন সতাশে લોકસંગીત નો કાર્યક્રમ જેનો આપ સાંભળશો કાફી 11:00 આકાશવાણી અમદાવાદ કેન્દ્ર થી કાર્યક્રમ રિલે કરીશું. ત્યારબાદ બીજી સભાના આરંભે 5:10 સમાચાર હેડલાઇન અપાશે. તથા 6:25 સ્થાનિક સમાચાર રજૂ થશે. તો આ હતી અમારા આજના હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમની વિગતો. હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન મથકનો સંદેશો જણાવે છે કે કચ્છ ભુજ ખાતે આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ સૂકું રહેશે તથા ગઈકાલ રાત્રિ દરમિયાન સુધી ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું, જ્યારે ઉચ્ચતમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું. સાથે જ હવામાન સમાચાર અને કાર્યક્રમની વિગતો અહીં જ સમાપ્ત થઈ.

સમયતા કચ્છી કાર્યક્રમ હેલો કરિયો પહેલ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે ગીત સુધા આવું સમય મનહર ઉદાસના સ્વરમાં આ ગીત

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: તે બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળ્યા છો 39 સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

0: मैसेज आप सुन रहे थे कार्यक्रम उमंग आयोजक NCERT प्रसारण आकाशवाणी ने भूज केंद्र पर करवामां आव्युं।
1: નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતની વિકાસ ગાથા વિશ્વ માટે પ્રેરણાદાયી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે। ખાડી ક્ષેત્રમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ। ઈડીએ IDFC બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં બે વ્યક્તિની ધરપકડ કરી। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સંકટના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટાઘાટો પર ભાર મૂક્યો। અમરનાથ યાત્રા પહેલા રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવર જવર પર પ્રતિબંધ। રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર દિનેશ વિજેતા થયા। 12 વર્ષના વિકાસ પર વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેક વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું। પોરબંદર

બે દિવસે વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરી એક ફળ 1700 રૂપિયામાં વેચાયું. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2024નો આજથી પ્રારંભ. બોર્ડર વિલેજ વિઝિટ અંતર્ગત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કચ્છના સરહદી ગામની મુલાકાતે સીમાના લોકો સરહદના સાચા સંતિ હોવાનું આહવાન સાથે લોકોથી સંવાદ કર્યો. દીનદયાળ પોર્ટ કળંજા પોર્ટમાં વર્ષ 2025 થી વિસ્તારમાં 133 એલપીજી જહાજોનું સંચાલન કરાયું. સક્ષમ ગામ સમૃદ્ધ ગામ યોજના હેઠળ કચ્છના 30 થી વધુ ગામોની કાયાપલટ કરવા તરફ કામગીરી આરંભાઈ. શ્રીલંકા સામેની અંડર-19 ક્રિકેટમાં T20 અને એક દિવસીય મેચોની શ્રેણી માટે રાજ્યના 7 ખેલાડીઓની પસંદગી. તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય બી ધીરજ અને કુમકુમ મોહમ્મદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે પ્રારંભ થશે. હવે પછી આપ સાંજે 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

રૂપિયામાં વેચાયું. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતેથી વઢવાણ સિટી બર્ડ ઇતિહાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. અમદાવાદમાં શ્રેષ્ઠ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2024નો આજથી પ્રારંભ. શ્રીલંકા સામેની અંડર-19 ક્રિકેટમાં T20 અને એક દિવસીય મેચોની શ્રેણી માટે રાજ્યના 7 ખેલાડીની પસંદગી. તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય અગ્નિ ધીરજ અને કુમકુમ મહોદની મિક્સ જોડીને ટીમ ફાઇનલમાં પહોંચી. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે પ્રારંભ થશે. હવે પછી આ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ایرانی سنگیت من تاریخ ہوں میں رنجن پرسارن آکاش وانی نے بھوج کیندر پر تھی کرنا ہوگا
1: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

સ્વચ્છ અભિયાનના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 18 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝરલેન્ડના 2 દિવસની મુલાકાતે. સપ્તાહના અંતે ભારતીય શેરબજારના ઉછાળો, સેન્સેક્સમાં 700થી વધુ અને નિફ્ટીમાં 170થી વધુ પોઈન્ટનો વધારો. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2024 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી. કેરળમાં અશિગેના છેટના કેસ નોંધાયા. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આ પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. આજના કાર્યક્રમમાં સૌપ્રથમ ગીત સાંભળીએ સૈયારા ફિલ્મનું. સ્વર આપે છે વિશાલ મિશ્રા અને અંશિકા પરીખે. શબ્દ રાજશેખરના અને સંગીત વિશાલ મિશ્રાનું.

મોટા ફિલ્મ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. ફિલ્મ છે ચંદુ ચેમ્પિયન, સ્વર આપ્યો છે શ્રી રામચંદ્રે, બોલ કૌશર મુનીરનો અને સંગીત પ્રીતમનું.

અને મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:30 થઈ છે. હાલ પ્રસ્તુત છે ગાર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમની પ્રથમ રચના સાંભળશો રિયાઝ ઉર રહેમાનની. સ્વર અને સંગીત આપશે અદનાન સામીએ.

સૂચના પ્રારંભ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 18 જૂન દરમિયાન ફ્રાન્સ અને સ્લોવાકિયાની બે દેશની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ઉછાળો. સેન્સેક્સમાં 800થી વધુ અને નિફ્ટીમાં 200થી વધુ પોઈન્ટનો વધારો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાગરિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. કેન્દ્ર સરકારે સાયબર ગુનેગારો દ્વારા સુરક્ષા પ્રણાલીનો ભંગ કરીને નાણાકીય પ્રણાલીને નિશાન બનાવવાના વધતા ખતરા અંગે માર્ગદર્શિકા જાહેર કરી. ઇન્દોરમાં માર્ગ અકસ્માતમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના ભત્રીજાનું નિધન. પોરબંદરમાં આવતીકાલથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ દુર્ઘટનાના જીવ ગુમાવનાર દિવંગતોને પ્રથમ વર્ષીય શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું, દુર્ઘટનાના 550 કરોડ રૂપિયાના ખર્ચે આરોગ્ય અને શિક્ષણના કેન્દ્ર બનશે. અમદાવાદના ચંડોળા તળાવ બાદ હવે હસનપુરમાં આંબા તળાવના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ. મહીસાગર જિલ્લા ફાયર વિભાગ દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આકસ્મિક આગ અંગેની મોકડ્રીલ યોજાઈ. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી. જમ્મુ કાશ્મીરમાં આજે ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે પ્રારંભ થશે અને ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, આ પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળશો પાર્થિવ ગોહિલ અને સાધના સરગમના યુગલ સ્વરમાં કમલેશ સોનાવાલાની આ શબ્દ રચના.

0: અને મિત્રો આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો બપોરના 12:30 થઈ છે. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આરબીઆઈ વગેરે

ના મિત્રો, કેમ છો? અમે કરેલ વાયદા પ્રમાણે આવી ગયા છીએ આપને મળવા અને કાર્યક્રમમાં આપને આવકારવા. સહર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ વહીભરું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, જૂન મહિનો ચાલી રહ્યો છે અને જૂન મહિનાની વાત આવે ને એટલે બે મહત્વના દિવસો તરત જ યાદ આવે. એક તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. એ દિવસે આપણે પૃથ્વીના સ્વાસ્થ્ય માટે અને પર્યાવરણની જાળવણીને લઈને જાગૃત થઈએ છીએ અને અન્યને પણ એ માટે પ્રેરિત કરીએ છીએ. બીજો આવો ખાસ દિવસ એટલે 21 જૂન વિશ્વ યોગ દિવસ, જ્યારે આપણે આપણા પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થઈએ છીએ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજીએ છીએ. એવું કહેવાય છે કે અશાંતસ્ય કુતઃ સુખમ, એટલે કે અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી મળે? શાંતિ માટે તથા અનેક કષ્ટોમાંથી તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે આપણે ઋષિઓએ યોગ, વ્યાયામ, પ્રાણાયામ, ધ્યાન વગેરેની વ્યવસ્થા બનાવી છે. આજનો માનવી મનથી અશાંત છે, દુઃખી છે, તેમજ શારીરિક માનસિક વિકારોનો ભોગ બનેલો છે. આ પરિસ્થિતિમાં ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે છે યોગ. આપણે જાણીએ છીએ કે યોગ એ શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની એક પ્રાચીન ભારતીય પદ્ધતિ છે. યોગની કેટલીક મુખ્ય ટેકનિક્સ છે, જેમાં છે અલગ અલગ આસનો જે શરીરને તંદુરસ્ત, નિરોગી, લવચિક અને મજબૂત બનાવે છે. ત્યારબાદ છે પ્રાણાયામ, એટલે કે શ્વાસોચ્છવાસને નિયંત્રિત કરવાની ક્રિયાઓ જે મનને શાંત અને એકાગ્ર બનાવે છે. ત્યારબાદ છે ધ્યાન, એટલે કે મેડિટેશન, મનને એકાગ્ર કરીને આંતરિક શાંતિ અને માનસિક સ્થિરતા પ્રાપ્ત કરવાની પદ્ધતિ. મિત્રો, સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે થોડા આસનો કરી લીધા, પ્રાણાયામ કરી લીધા એટલે યોગાભ્યાસ થઈ ગયો, પરંતુ એવું નથી. યોગનો અર્થ ખૂબ જ બહોળો છે, જેમાં જીવનશૈલીનો પણ સમાવેશ થઈ જાય છે, જેમ કે સારા આચરણ, નૈતિક મૂલ્યો અને સ્વ અનુશાસનના નિયમો. યોગમાં અનેક પ્રકારના આસનો બતાવવામાં આવ્યા છે, એમાંથી કેટલાક મહત્વપૂર્ણ અને દૈનિક જીવનમાં જેનો સમાવેશ કરવો જોઈએ એવા આસનોની વાત કરીએ તો એમાં છે તારાસન, જે આપણી કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધારે છે. વૃક્ષાસન, જે શરીરનું સંતુલન સુધારે છે અને પગને મજબૂત બનાવે છે. ભુજંગાસન, પેટના સ્નાયુઓ મજબૂત કરે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે. ત્રિકોણાસન, જે શરીરની લવચિકતા વધારે છે તથા પાચન ક્રિયાને સુધારે છે. પશ્ચિમોત્તાનાસન, પાચન તંત્રને સક્રિય બનાવે છે તથા માનસિક સ્ત્રાવની સમસ્યામાં પણ ઉપયોગી છે. ધ્યાન માટેનું ઉત્તમ આસન છે પદ્માસન, જે મનને શાંત અને સ્થિર બનાવે છે. અને છેલ્લે શવાસન, જે થાક અને તણાવ દૂર કરીને શરીરને સંપૂર્ણ આરામ આપે છે. શ્રોતા મિત્રો, યોગના ફાયદા મેળવવા માટે જરૂરી છે આપણા દૈનિક જીવનમાં આપણે એનો સમાવેશ કરીએ, યોગ્ય પ્રશિક્ષકના માર્ગદર્શનમાં યોગ કરીએ અને સ્વસ્થ જીવન જીવીએ. મિત્રો, સ્વસ્થતાની આ વાતને આગળ વધારીએ અને જાણીએ વુમેન વેલનેસ વિશે ડોક્ટર મીના શાહ પાસેથી.

0: श्रोता मित्रों नमस्कार। आज आकाशवाणी अहमदाबाद स्टूडियो में अपनी साथ डॉक्टर मीना शाह। डॉक्टर मीना हेल्थ एंड वेलनेस कंसल्टेंट और प्रिवेंटिव हेल्थ कंसल्टेंट है। श्रोता मित्रों आज एमने पास थी स्त्री आरोग्य विषय बात करीशू और जीवन में दरेक पड़ावे संभाल समझण और सम्मान आ विषय थोड़ी विगत बात करीशू। डॉक्टर मीना शाह आकाशवाणी स्टूडियो में आपनु स्वागत है।
1: थैंक यू
0: डॉक्टर मीना शाह। स्त्री नु आरोग्य ए एक्चुअल जो है तो खूब ज मोटो विषय है, तो एना थी आज आप क्या क्या मुद्दाओं ने अपनी बातचीत में आवरी लेशू।
1: आज आप बात करवा जा रहा है एवं विषय पर जो दरेक घर दरेक परिवार आखा समाज साथ जोड़ेलो है, स्त्री आरोग्य जीवन चक्र साथ आप संकळशुं। जयरे आप आरोग्य की बात करिए तेरे घनी वार एवं लगे कि दवाओ टेस्ट होस्पिटल बीमारी ने सुधी जेवा विचारों सीमित रही जाए। खरेखर साचु स्वास्थ्य एटले शारीरिक तंदुरस्ती, मानसिक शांति, नागरी सभा संतुलन, सारा संबंधों और जीवन जीवानी खुशी और आनंद।
0: खूब साची बात करी आपे।
1: स्त्री नु जीवन सतत बदलातु रहे छे। बालपण थी वृद्धावस्था सुधी दरेक पदार्थों अंदर नवी जवाबदारी, नवा परिवर्तनों, नवा पड़कारो लावे छे। स्त्री आरोग्य ने अपने लाइफ साइकल अप्रोच जीवन चक्र साथ संकळी शकीए छीए। जो योग्य उमरे योग्य समझ मळे, योग्य सहारो मळे अने ते शारीरिक अने मानसिक समस्याओं की शुरुआत में ज तेने ओळखी अने तेने अटकावी शकाय तो ए स्त्री नु जीवन सरस रहे अने एना हिसाबे तेना कुटुंब अने समाज नु पण स्वास्थ्य अने सुखाकारी वधे।
0: बहुत सरस बात करी। हवे डॉक्टर मीना आप जानी के बालपण थी लईने वृद्धावस्था सुधी जे आपणे दरेक पड़ाव में जवाबदारी अने काळजी राखवानी होय तो मुख्यत्वे स्त्री ने आखा जीवन में आरोग्य दृष्टिए सारी संभाळ काळजी दृष्टिए केटला तबक्का में वेची शकाय?
1: आपणे तेने वेची शकीए बाल्यावस्था, किशोरावस्था, पछी लग्न अने मातृत्व, मेनोपॉज़ आसपासनो समय अने वृद्धावस्था।
0: जी हवे आप अलग अलग तबक्काओनी बात करी तो आपणे दरेक तबक्काओनी थोड़ी डिटेल थी बात करी तो बाल्यावस्था एटले के बालपणनो जे गाळो छे एमां कई रीते काळजी राखवी जोईए अने शुं शुं बाबतनुं ध्यान राखवुं जोईए?
1: आम तो आपणे कहीए के दरेक बाळक अगत्यनुं छे, दरेक बाळकनी काळजी सारामां सारी राखवी जोईए। छतां पण एवुं पण बने छे के घणी वार समाज तेना माटे मर्यादाઓ છોકરીઓ માટે પહેલાથી જ નક્કી કરી દે છે। ક્યારેક દીકરાને ખોરાક વધારે સારો મળે, ફળ ફળાદી દૂધ વધારે મળે અને દીકરીને જરૂર હોય તો જ આપવામાં આવે અને ક્યારેક દીકરીને રમવાનો સમય ના મળે તો બધો સમય કામમાં જ વપરાય જાય અને ક્યારેક લાગણીઓ જો છોકરી બતાવવા માંગતી હોય તો એમ કે છે નાની છે તો એની સમજણ નહીં પડે, પરંતુ યાદ રાખવું જોઈએ કે આ ઉંમરે મળેલો પ્રેમ, પોષણ અને સન્માન તેના સ્વસ્થ અને સુખી જીવનનો આધારસ્તંભ બને છે।
0: જી બિલકુલ, અને એવું કહેવાય પણ છે કે 6 વર્ષની ઉંમર સુધી બાળકના મગજનો વિકાસ મહત્તમ થાય છે, એટલે એટલા સમયગાળામાં બાળકને જે પણ સમજણ કે શીખ મળે છે એ એના જીવનભર કામ
1: આવે છે। એટલે આ ઉંમરે દીકરી માટે જરૂરી છે સંતુલિત અને પૌષ્ટિક આહાર, જેથી એના શરીર મગજનો વિકાસ સારામાં સારો થાય, પૂરતી ઊંઘ અને રમવાનો સમય, કારણ કે ઉંમર જ રમવાની છે, એ સમય એની પાસે કામ કરવામાં આવે તો એ સમય નીકળી જાય છે રમવાનો, વ્યક્તિગત સ્વચ્છતાની સારી ટેવો અને એનું જે સંબંધ છે તે મોબાઈલ બદલે વધારે પ્રકૃતિમાં અને રમત ગમતમાં જોડાયેલી રહે છોકરી, અને સૌથી મહત્વનું છે કે પરિવાર તેને ખૂબ જ પ્રેમ આપે અને તેનું ખૂબ ધ્યાન રાખે। આજના સમયમાં ઘણી વાર બાળકો તુલના કરે ભાઈ સાથે, એકલતા અનુભવે, ઘણી વાર મોબાઈલ વધારે પડતો આપે તો એનાથી છોકરીઓને તકલીફ પડી શકે છે।
0: બહુ સરસ વાત કરી હતી અને આપણે જેમ કહ્યું હોય તો બાલ્યાવસ્થાથી જ જરૂર પડે છે કે મોબાઈલ થી આપણા બાળકોને દૂર રાખે, અને બાલ્યાવસ્થા પછી એક એવો તબક્કો આવે છે મેમ કે જયારે ખાસ કરીને સ્ત્રીઓમાં બાળકીઓમાં શારીરિક બદલાવ આવતા હોય છે એની સાથે સાથે ઇમોશન્સમાં પણ ઘણા બદલાવો આવતા હોય છે, આ અવસ્થા એટલે કિશોરાવસ્થા, તો કિશોરાવસ્થામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ બાળકીઓનું એના વિશે?
1: સાચું કહું તમે, આ જીવનનો સંવેદનશીલ સમય છે અને ઘણી છોકરીઓ માનસિક ચક્રની શરૂ થયા પછી ડરે છે, તો એક પ્રકારનું કરવું જોઈએ કે ઘરની સ્ત્રીઓ એટલે મમ્મી, મોટી બહેન એ બધાએ એને સમજાવવું પડે પહેલાથી કે માસિક ચક્ર એટલે શું છે, જેથી એ ડરે નહીં. એ કોઈ બીમારી નથી, એક શરીરની સ્વાભાવિક પ્રક્રિયા છે, તેના વિશે શરમ અનુભવવાની પણ જરૂર નથી. જો ધ્યાન રાખવાની વાત કરીએ તો કારણ કે એનું માસિક ચક્ર શરૂ થયું છે, તેને વધારે આયર્ન અને પ્રોટીનની જરૂર છે. દર મહિને 80-100 મિલીલીટર લોહી શરીરમાંથી નીકળી જવાનું છે. હવે નિયમિત રમત ગમત અને કસરત તેના શરીરને વધારે સ્વસ્થ બનાવશે અને વિકાસ વૃદ્ધિ વધારશે. ઓફકોર્સ પહેલા વાત કરી તે મોબાઈલ અને સ્ક્રીનનો ઉપયોગ, મર્યાદિત ઉપયોગ જે ઘણી વાર સમય વધી જતો હોય છે, યોગ્ય ઊંઘ, માનસિક આરોગ્ય અને સારું ભણવાની ક્ષમતા અને ઉત્સાહ, આ બધું એની ખૂબ જ જરૂરી છે અત્યારે.
0: જી, અને કિશોરાવસ્થા પછી અભ્યાસ પણ પૂરો થઈ જાય અને પછીનો તબક્કો આવે છે લગ્નનો અને લગ્ન પછી માતૃત્વનો. તો લગ્ન પછી સ્ત્રીના જીવનમાં એક નવો જ અધ્યાય શરૂ થાય છે, એક નવા જ પરિવારમાં એ જાય છે. તો એ વખતે સ્ત્રીની એટલે એ દીકરીની કેવી રીતે કાળજી લેવી જોઈએ?
1: એક વાત કરવાની રહી ગઈ જે ખાસ અગત્યની છે કે આપણે આપણી છોકરીઓની સલામતીનું પણ ધ્યાન રાખવાનું છે. છોકરીઓ સમજે કે કોની સાથે કેવી રીતે, કોઈ વ્યક્તિ એની સાથે કેવું વર્તન કરી શકે ને કેવું ના કરી શકે, ક્યાં સ્પર્શ કરી શકે ને ક્યાં ન કરી શકે, તો એની હિંમત આપવી પડે કે કઈ પણ ખોટું થાય તો મા બાપની આવીને વાત કરે. ડરવાની જરૂર નથી, છોકરીનો વાંક નથી, જે કરે છે તેનો વાંક છે. જો તેને એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ આપવામાં આવે તો તે આવી તકલીફોમાંથી બચી શકે.
0: એ વખતે મા બાપે પણ એ રીતે રિએક્ટ કરવું જોઈએ કે ભાઈ છોકરીને લડવાના બદલે એની સાથે
1: ભૂલ કરી છે તેને ખબર પડવી જોઈએ કે આમ ન કરાય. પછી એ ઘરની વ્યક્તિ હોય, બહારની હોય, ભણવા ખુબ જરૂરી છે. નહીં તો છોકરીઓ ડરી ડરીને પોતાની સાથે કઈ તકલીફ પડે તો વાત નથી કરી શકતી.
0: સ્પર્શની સમજ આપવી જરૂરી છે કે કયો સ્પર્શ યોગ્ય કહેવાય અને કયો યોગ્ય છે.
1: પણ આ ખાસ અગત્યની છે જે એવા નાની છોકરીઓથી માંડીને કિશોર અવસ્થા સુધી આ કાળજીની જરૂર

0: দিয়েছি, আমি দারিদ্র চোখে আমি পোতা আমি সম্মান সাথে জিনিস সাথে তোমার মতো আত্মবিশ্বাস থরি পোতা আমি সালামতি আমি কাজী আমি তৈয়ারি আমি ঝাড়ু পরে তো পয়সা কামাই সাথে তো ভরতা જીવનમાં નવો અધ્યાય આવે છે, નવા સંબંધો, નવી જવાબદારીઓ, ઘણી અપેક્ષાઓ અને ઘણી વાર પોતાની જરૂરિયાત ને પાછળ મૂકી દે છે. તો જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે. તો આ સમયે સ્ત્રીઓએ અગેન પોતાની સલામતીનું ધ્યાન રાખવાનું છે. પોતાની ઈચ્છા વગર કોઈ બને આવી ના શકે તે અગત્યનું છે. અને ઓફકોર્સ ફિઝિકલ વાયોલન્સ એની સાથે કોઈ ના કરે, અને કરે તો પોતે ના પાડી શકે કે ના આ નહીં ચાલે. આટલો આત્મવિશ્વાસ જો તેને પિયરથી મળવામાં આવે અને તે લડવાની બદલે આટલું ના પાડતા શીખી શકે અને કોન્ફિડન્સ થી, તો આપણો સમાજ આમાંથી બહાર આવી શકે છે. આ અગત્યનો મુદ્દો છે. અને હવે જયારે વાત કરીએ તો સ્ત્રી માતા બને ત્યારે, કારણ કે ગર્ભાવસ્થા અને માતૃત્વ બને માત્ર શરીર જ નહીં પણ એક સ્ત્રીનું મન બદલાય છે. અને ઘણી સ્ત્રીઓને થાક લાગે, ચિંતા થાય, મૂડમાં બદલાવ આવે, એકતા લાગે અને ક્યારેક ડિપ્રેશન પણ આવી જાય. પણ એ સમયે એને વધારે હિંમતની જરૂર છે, વધારે જાણકારીની જરૂર છે કે પોતાની શું કાળજી રાખવી, બાળકને સારી રીતે અંદર સારી રીતે મોટું થાય એના માટે પોતે શું કાળજી રાખવી. તો જરૂર છે પૌષ્ટિક આહાર અને સમયસર આહારની, અને પૂરતો આરામ મળે એને, કારણ કે આ સમયે એને આરામ થોડો વધારે જશે. નિયમિત ચેકઅપ કરાવવા જાય, હળવી કસરત કરે અને ચાલે. પરિવાર તરફથી, પતિ તરફથી તેને સહયોગ મળે વધારે, અને લાગણી સભર એની સાથે સમજણ સાથે આગળ વધારવામાં આવે. અને એના પર કોઈ પણ પ્રકારનું એવું દબાણ કરવામાં ના આવે કે છોકરો છે કે છોકરી તપાસ કરાવે. કારણ કે માત્ર બાળકનો જન્મ નથી થતો પણ એ વખતે એક નવી માતાનો પણ જન્મ થાય છે. અને આટલા બધા ફેરફારોનો સામનો કર્યા પછી એક સૌથી મહત્વનો તબક્કો આવતો હોય છે, જ્યાં ફેરફારમાં ઉછાળા આવે છે એવું કહી શકાય, એ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. મેનોપોઝના તબક્કા દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ?
1: મેનોપોઝનો સમય એવો આવે છે સ્ત્રી માટે કે એના છોકરાઓ મોટા થઈ ગયા હોય, કોલેજમાં જતા થઈ ગયા હોય, કદાચ થોડા વેલા લગ્ન થઈ ગયા તો પ્રાણી પણ ગયા હોય. પણ ઘણી સ્ત્રીઓ મેનોપોઝ વિશે ખુલ્લી રીતે વાત નથી કરી શકતી. આ સમય તેના જીવનમાં ખૂબ જ મોટો શારીરિક અને માનસિક ફેરફાર લઈને આવે છે. હોર્મોનલ બદલાવને કારણે તેની મૂડ ડિસ્ટર્બ થઈ શકે છે, ચીડાપણું થઈ શકે છે, થાક વધારે લાગે છે, હાડકા નબળા પડે છે, તો જો ધ્યાન ના રાખવામાં આવી હોય તો થોડીક ઇન્જરીથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. અને વજનમાં ફેરફાર થાય છે, અને જો વજનમાં ફેરફાર થાય તો બીજી બધી બીમારીઓ આવે છે. અને સૌથી વધારે માનસિક તકલીફો, એકલતા અને ખાલીપો લાગે છે. તો ઘણી સ્ત્રીઓ વિચારે છે કે હવે જીવનમાં કઈ નવું બાકી નથી રહ્યું, પણ આ સમય અંત નહીં તો પોતાને ફરી ઓળખવાનો, પોતાને ફરી સમય આપવાનો, પોતાને થોડો વધારે પ્રેમ કરવાનો સમય છે. તો થોડો વધારે સમય છે તો થોડું ચાલવા જાઓ, યોગ કરો, કેલ્શિયમ પ્રોટીન યુક્ત આહાર ખાઓ, નિયમિત ચેકઅપ કરાવો, ખૂબ જ અગત્યનું છે આ અમારે. અને તમારી આજુબાજુ સકારાત્મક મિત્ર મંડળ બનાવો, તમારી ઉંમરની બહેનો સાથે મળો, વાતચીત કરો ખુલ્લા દિલે, અને મનગમતી પ્રવૃત્તિઓ કરો, જે તમને ગમતું હોય તે પ્રવૃત્તિ કરો. કોઈને સેવાનો શોખ હોય, કોઈને ગાવાનો શોખ હોય, કોઈને ડ્રોઈંગનો શોખ હોય જે અધૂરો રહી ગયો હોય, તો અત્યાર સુધી તમે બીજાના માટે જીવન જીવ્યા, પણ હવે સ્ત્રીઓ સમય પોતાને વધારે આપે તે ખૂબ જ અગત્યનું છે. ઓફકોર્સ સમાજ એમની સાથ આપે તે તો અગત્યનું છે.
0: મેન્ટલ હેલ્થ છે એ ફિઝિકલ હેલ્થ સાથે બહુ કનેક્ટેડ હોય છે, એ આ તબક્કા દરમિયાન આપણે સમજી શકીએ. અને ખાસ કરીને સ્ત્રીઓ માટે જરૂરી હોય છે કે વાતચીત કરે,
1: કારણ કે પરિવારને તો એમને ના સમજે કે એમને શું તકલીફ પડી રહી છે. હમણાં તો એવું લાગે કે મને ચેડાયા કરે છે વધારે, કે થાકી જાય છે, કે મને બીમાર પડે છે. એ આપણે વાત કરીએ કે અમારે જીવનનો બદલાવ છે,
0: એ વખતે જે ખાલીપો અનુભવે છે સ્ત્રી, એનાથી ડરવાનું બદલે એ ખાલીપોને મનગમતો રંગ સાથે ભરી દે,
1: જીવનમાં
0: એવો હોય છે કે જે લોકો ઈચ્છું છું કે આ તબક્કો મારા જીવનમાં ન આવે, પરંતુ દરેકે દરેકે એ તબક્કાને ફેસ કરવો જ પડતો હોય છે, અને એ તબક્કો છે વૃદ્ધાવસ્થાનો તબક્કો. જયારે ઉંમર વધે ત્યારે લાગણી અને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે, અને કોઈ પોતાની સાથે સમય વિતાવે એની વધારે જરૂર હોય છે. તો એ સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ?
1: એ સમયગાળામાં એક વસ્તુ તો અગત્યની છે કે પતિ પત્ની માટે વધારે એકબીજા સાથે સમય આપે તે જરૂરી છે, કારણ કે બંને એ સમય ફિઝિકલી અને શારીરિક રીતે બહુ પ્રવૃત્તિમાં નહીં હશે. તો સાથે મળીને વાતચીત કરવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી, મને તો થોડું હરવા ફરવા જવું, આ બધું એક બહુ સારી રીતે વૃદ્ધાવસ્થા પસાર કરવા માટેનું એક અગત્યની વાત છે. તો સ્વાસ્થ્યનું ધ્યાન પણ સારું સાથે રાખી શકાય એ અગત્યનું છે. અને આ સમય તમે સાચું કહો કે ફક્ત દવાઓ નહીં પણ લાગણીના સહારાની જરૂર પડે છે. તો એક તો પતિ પત્ની વધારે સહારો આપવો પડશે, કે આજના સમયમાં છોકરાઓ ગામડામાં હોય કે નાના મોટા ગામમાં આગળ પોતે ભણવા જાય, નોકરીએ બીજે જાય, એટલે ઘણા ઘરોમાં એવું બને છે કે ખાલી પતિ પત્ની જ એકલા હોય છે. એટલે ઘણી વર્ષથી આખું જીવન પરિવાર માટે એમને આપ્યું છે, પરંતુ વૃદ્ધાશ્રમમાં તે લોકો એકલતા અને અવગણના અનુભવે છે. તો મારે મારું કઈ અગત્યતા નથી, મને કોઈ પૂછતો નથી. ક્યારેક તેમને પૈસાની પણ માત્ર પ્રેમથી તમે કહો તેમ સાથે બેસીને વાત કરે તેની જરૂર છે. તો વડી સ્ત્રીઓ માટે જરૂરી છે એ લોકો પણ હળવો અને પૌષ્ટિક આહાર લે, નિયમિત ચાલે. ચાલવું એક એવી ક્રિયા છે કે બધા જ કરી શકે, થોડું શરીરનું હલન ચલન કરે. આજકાલ આપણે બધા યોગ વિશે જાણીએ છીએ, અને શક્ય હોય તો એમાં પણ ભાગ લે તો વધતી ઉંમર સાથે ખૂબ મદદ થશે. દવાઓની ચેકઅપનું ધ્યાન રાખે, વચ્ચેથી દવાઓ બીમારીને ડોક્ટરને પૂછ્યા વગર બંધ ના કરે. એક વાત છે, ડાયાબિટીસ બીપી થયું હોય ને ડોક્ટર એમાં ભણવાનું સારું છે તો દવા છોડાય એવું થતું નથી,
0: એટલે ડોક્ટરની સલાહ અનુસાર જ દવા છોડવી જોઈએ.
1: અને તમને જીવનનો બોજ નહીં અનુભવ, તમારો જીવન બોજ નથી, પણ અત્યારે આટલા વર્ષો જે તમે મહેનત કરી અને જે થયા તેને થોડું માણવાનો અને શાંતિથી જીવન જીવવાનો સમય છે.
0: જી ડોક્ટર, આપણે બહુ જ સરસ વાતો કરી અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી એવી માહિતી આપી. અંતમાં એક બધા જ શ્રોતા મિત્રો માટે આપના તરફથી સંદેશ આપી દેશો.
1: એક જ છે અગત્યનો સંદેશ, કે સ્ત્રીનું સ્વાસ્થ્ય તે ફક્ત સ્ત્રીનો વ્યક્તિગત વિષય નથી, તે પરિવારના સુખ, બાળકોના ભવિષ્ય અને સમાજના વિકાસ સાથે સીધો જોડાયેલો છે. એક દીકરી કદાચ આત્મવિશ્વાસથી મોટી થાય, એક કિશોરીને સમજ વધારે મળે, જેને માતાને સહયોગ મળે, જેને મેનોપોઝમાં પણ સ્ત્રીને સન્માન મળે અને સાથ મળે અને વડીલો સાથે પ્રેમથી વર્તન કરવા મળે, ત્યારે જ સાચા અર્થમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે. અને આપણે સૌ સાથે મળીને આ કરી શકીએ છીએ. જો આપણે ઘરની દીકરીઓને, બહેનોને, માતાને અને દાદીઓને પણ થોડો વધારે સમય આપે, થોડી વધારે સમજ આપે, થોડું વધારે ધ્યાન આપે, એ લોકો તો આપણું ધ્યાન રાખે છે પણ આપણે પણ સામે રાખીએ તો સારું પડશે.
0: કારણ કે સ્ત્રી માત્ર પરિવાર નથી ચલાવતી, પરંતુ તે પેઢીઓનું ઘડતર કરે છે. અને જો સ્ત્રી સ્વસ્થ હશે તો જ પરિવાર ખુશ રહેશે, અને જો પરિવાર ખુશ રહેશે તો સમાજ મજબૂત બનશે, અને જો સમાજ મજબૂત બનશે તો રાષ્ટ્ર સમૃદ્ધ બનશે. ડોક્ટર મેના કહેવાય છે કે એક સ્ત્રી છે એ પરિવારની કરોડરજ્જુ હોય છે, અને એ જ આપણે આખી વાતચીતમાંથી આજે સાબિત કર્યું અને એના વિશે સમજ્યા કે શા માટે આપણે સ્ટુડિયોમાં આવીને ખુબ સરસ મજાની માહિતી મળે.

0: આશાએ વુમન વેલનેસ વિશે ખૂબ સરસ માહિતી આપી છે. તો મિત્રો, આશા છે કે સ્ત્રીના જીવનને વધુ સારી રીતે સમજવામાં અને વધુ સારું બનાવવામાં આ માહિતી ક્યાંક ને ક્યાંક જરૂર ઉપયોગી બની રહેશે.
1: અને ઉપયોગી વાતો પછી હવે સમય છે એક ફરમાઈશી ગીત સાંભળવાનું. તો ચાલો સાંભળીએ ભાવનગર સૌરાષ્ટ્રથી વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણ ચંદ્ર પે વાઘેલાની પસંદગીનું આ ગીત ભૂપિંદરના સ્વરમાં. ફિલ્મ છે જાનમ સંગ જાડેજા.

માત્ર મોટાભાગની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે અને ફરી એકવાર બાળકોની હાજરીથી શાળાઓ ગુંજી ઉઠી છે. સાથે ભણતા મિત્રોને મળવાની ખુશી અને નવા ધોરણમાં આવવાનો ઉત્સાહ દરેક બાળકના ચહેરા પર છલકાઈ રહ્યો છે. વાત તો સાચી છે અલ્પા, પરંતુ બધા જ બાળકો આટલા નસીબદાર નથી હોતા. ઘણા બધા બાળકો એવા પણ હોય છે જે શાળાના પગથિયા ચડ્યા જ ન હોય અથવા તો અડધેથી શાળાએ જવાનું છોડી દેતા હોય છે. હા લિપિ, પરિવારને આર્થિક ટેકો મળી રહે એ માટે કેટલાક બાળકો નાનપણથી જ મજૂરીના કામમાં જોડાઈ જાય છે. મિત્રો, આજે છે 12 જૂન, એટલે કે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન. નિર્દોષ અને માસૂમ બાળકોના બાળપણ પર લાગતું ગ્રહણ એટલે બાળ મજૂરી. બાળક કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર નહીં, શાળાના ક્લાસરૂમમાં જ શોભે. આપણે નક્કી કરીએ કે આપણે બાળ મજૂરીના નિમિત્ત ના બનીએ, તેને નાબૂદ કરવામાં સહકાર આપીએ. તો મિત્રો, આ સંદેશ સાથે જ આજનો કાર્યક્રમ સમાપ્ત કરવાની આપો અનુમતિ આપની બંને રેડિયો સંધિનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામકશ્રી સલાહ કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 3800009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abad@gmail.com.

મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો 1 થવા આવ્યો છે. થોડી જ વારમાં બપોરે બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 1 વાગે 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

કરવું છે, તેલ માર્કેટિંગ કંપની અને રિટેલર્સને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલ હાજર છે. આ અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કાદીપુર ગ્રામ પંચાયતે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ત્રિપુરાના પશ્ચિમ ત્રિપુરા જિલ્લાની વિજયનગર ગ્રામ પંચાયતે સેવા વિતરણ માટે રજત ચંદ્રક મેળવ્યો હતો. આ પુરસ્કાર ડિજિટલ ટેકનોલોજીના નવીન ઉપયોગ અને પાયાના સ્તરે જાહેર સેવાના અસરકારક ઉપયોગને સૂચિત કરે છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગને તેની ઈ આરોગ્ય પહેલ માટે અને ગામડીને ઈ ગવર્નન્સના જિલ્લા સ્તરની પહેલ આરોગ્ય સંભાળ સુધારણાના ડિજિટલ સાધનોના ઉપયોગ માટે સુવર્ણ ચંદ્રક મળ્યો છે. આ પુરસ્કાર 1 અને 2 જુલાઈના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાનારી 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પરિષદ દરમિયાન આપવામાં આવશે. સુવર્ણ ચંદ્રક વિજેતાને 10 લાખ રૂપિયા અને રજત ચંદ્રક વિજેતાને 5 લાખ રૂપિયા પ્રોત્સાહન પૂરું પડે છે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી આજે ડુંગળીની ખરીદી વધારવા અને ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના અધિકારી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે ખરીદી કિંમત સુધારીને પ્રતિ ક્વિન્ટલ ₹1,650 કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયાને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માટે કિંમત નિર્ધારણ પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવા અંગે ટેલિકમ્યુનિકેશન નિયમ 2026નો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડ્યો છે. નવા લાગુ કરાયેલા ટેલિકમ્યુનિકેશન અધિનિયમ 2023ના માળખાના અગાઉના ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટે જાહેર કરાયેલી વિવિધ માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા માટે આ મુસદ્દા નિયમ બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે આ નિયમો ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ ક્ષેત્રમાં વ્યવસાયને સરળતાને પ્રોત્સાહન આપવા અને હાલના વહીવટને સરળ બનાવવા રચાયેલ છે. આ નિયમો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. નાગરિકો આગામી 27 જુલાઈ સુધી મુસદ્દા અંગે તેમના સૂચનો રજૂ કરી શકશે. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. નેશનલ રાયફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કલિકેશ નારાયણ સિંહ દેવના જણાવ્યા અનુસાર રાણાએ ગઈકાલે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જર્મનીના મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાંથી ભારતીય ટુકડીની પરત ફરતી ફ્લાઇટ દરમિયાન બીમાર પડ્યા બાદ રાણાએ તાજેતરમાં તબીબી પ્રક્રિયા કરાવી હતી. નવી દિલ્હી પહોંચ્યા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ટ ફિક્સ કરવા માટે તબીબી પ્રક્રિયા કરવામાં આવી હતી. રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે એ સેવા આપી રહ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમી રહેલી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈની ચેન સુ યુને 21-9 હરાવી હતી. પીવી સિંધુએ સેમીફાઇનલમાં જાપાનની આકાને યામાગુચી સામે રમશે. યામાગુચીએ આજે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્માને 21-14 અને 21-14 હરાવી હતી. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેટલીક મોટરસાઇકલ અને સ્કૂટરમાં આગ લાગી હતી અને પછી તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે લગભગ 2:25 માહિતી મળ્યા બાદ આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે મુરલીધરને માહિતી આપી હતી કે તિરુવનંતપુરમના 6, કોલમમાં 2 અને કોઝીકોડ જિલ્લામાં 3 લોકો પોઝિટિવ આવ્યા છે. વાયનાડ જિલ્લામાં પહેલાથી જ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન જાગૃતિ ઝુંબેશ સાથે રોગ નિવારણ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં

અને સાંજે સ્નાન થયા હતા. ગઈકાલે સસ્તા લોટ ચોખા વીજળી અને મૂળભૂત અધિકારોની માંગણી સાથે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાએ AK-47 રાઇફલથી બે પર ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષે છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરવાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ શોકાંજલિ અર્પિત કરી હતી.

સ્થળથી એ ટોટલ જગ્યા આરોગ્ય વિભાગ સાથે અને સરકારની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ

0: değil ama bir cümse sıçramın değil.
1: Ondan ben dünyanın örgütlüğünün değişim radikal konuşmayı içerdi diğer tiyonu. Ben yaptığı hatayı terap etmeni ilk ve şüphelini fatayı giden detoneyi değişim radikal konuşmayı şöbenceli yaptan insati. Vrukşu Avrupa'dan kazan avi hutu. Apre sangir acı vakşalı mandiri darşına ben vergelaya. Meğer vikiş barut sansı dineş mukvaya sahip cüneyir tabi bulpan hazırlaya. Apre sangir vişi şirakti ben şiddetten yüzey hutu. Gujarat'ta çalı bar varışmaya gran vikası kşetre anek nundu patra sıddiyo hasıl kırışı. Pradhan Mantri Narendra Modi'na bar varışmaya netlet kona. Rajyama Pradhan Mantri Avas Yojna, Gramar Hekkal, 6 lakhti vadu parivarune garmulaya çı. Sattavar yadama jahana mujab Mahatma Gandhi Rashtriya Gramar Rojkar Bahindari Yojna Hekkal. 45 karor 57 lakh karta vadu, maino din rojkarini sarjan thayu. Gujarat Livelihood Promotion Limited na prayasothi 26 lakhti vadu gramar mahilao arthik rite sashakt thai chi. 12 વર્ષના સુશાસનમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 670 કરોડથી વધુના ખર્ચે 1,36,000 કરતા વધુના કામ પૂર્ણ કરાયા ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ 44 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી ગઈકાલથી સરહદી ગામોની મુલાકાતે છે ત્યારે એડીજીપી અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છ વાગડ વિસ્તારના રાપર તાલુકાના જાટાવાડા અને શિરાની વાંધની મુલાકાત લીધી હતી. તેમણે શિવાલાના વિસ્તારમાં રહેતા લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો અને તેઓ સરહદના સાચા સંત્રી હોવાનું કહ્યું હતું. ડીઆઈજી સુધા પાંડેએ ભુજ તાલુકાના મોટા ડિનેરા ગામની મુલાકાત લઈ વિસ્તારની પરિસ્થિતિ જાણી હતી. તેમણે પોલીસ સરહદી વિસ્તારના લોકોને પડખે હોવાની ખાતરી પણ આપી હતી. જામનગરના મેડી વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. અંદાજીત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુધીર બારડે જણાવ્યું હતું.
2: જામનગર જિલ્લામાં વેરી વિસ્તારમાં આવેલ સીધી સર્વે નંબર આની સગી અનુકૂળ સતર 12,950 ચોરસ મીટર છે. તેમાંથી 950 ચોરસ મીટરનું દબાણ આજ રોજ દૂર કરવાની કાર્યવાહી ચાલુ અને જે દબાણ દૂર કરવામાં આવશે એની અંદાજી કિંમત 1 કરોડ અને 16 લાખ અને જે આખો જે સીધી સર્વે નંબર જે છે હવે જે દબાણ કલાક પણ અત્યારે દૂર થઈને ટોટલ જે કિંમત થાય છે 4 કરોડ અને 50 જે સીધી સર્વે નંબર 40 પૈકી એક છે એમાં 12,950 ચોરસ મીટર જગ્યા આવેલી છે અને અંદાજિત જે જંત્રી મીટર જે ભાવ થાય છે એ છે 16 કરોડ અને 50 લાખ.
1: અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એનઆઈઓએસ સાથે મહત્વના એમઓયુ કરવામાં આવ્યા છે. તે અંતર્ગત જેલના બંદીવાનો ધોરણ 12 સુધીનો અભ્યાસ જેલની અંદર જ રહીને પૂર્ણ કરી શકશે. જે બંદીવાનોનો અભ્યાસ ભૂતકાળમાં છૂટી ગયો છે તેઓ કોઈપણ ધોરણથી ફરી પ્રવેશ મેળવી શકશે. ભવિષ્યમાં એનઆઈઓએસ દ્વારા જેલના કેદીઓ માટે વિવિધ પ્રકારના વ્યાવસાયિક અને કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે જે જેલ મુક્તિ બાદ તેમના પુનર્વસન અને રોજગારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.

કાર્યરત કરાયા છે. દેશી ગાયોના હોય તેવા ખેડૂતો માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યા છે. આ કેન્દ્ર પરથી ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટકો વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 254 જેટલા મોડેલ ફાર્મ તૈયાર કરાયા છે, જેથી ખેડૂતો પ્રત્યક્ષ જોઈ પ્રાકૃતિક ખેતી અપનાવી શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો જામનગર જિલ્લાના સમાચાર પત્ર, જેના લેખક છે જગત રાવલ. જામનગરમાં ટાઉન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં પર્યાવરણ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ટાઉન હોલના પ્રાંગણમાં કદમનું વૃક્ષ રોપવામાં આવ્યું હતું. જામનગરના નદો મંડળમાં ઝીરો શેડો ડે તરીકેની ઉજવણી કરાઈ હતી. બપોરે 12:48 સૂર્યમાથા ફરાવ્યો અને તેનો પરછાયો સીધો જમીનમાં ઉતરી ગયો હતો, જેનું પ્રત્યક્ષ નિદર્શન જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયું હતું. સૂર્યપ્રકાશને ઝીલી શકાય તે રીતેની ટેબલ પર વ્યવસ્થા ગોઠવી સફેદ પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ગુજરાતમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પ સાકાર થયા છે. વિકાસના આ પ્રકલ્પથી નાગરિકોને અવગત કરવાના ઉદ્દેશ્ય સાથે જામનગર જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ અને ઐતિહાસિક સ્થળોએ 8-14 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણમંત્રી રવિભાઈ જાડેજા, સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાના પદાધિકારીઓ જોડાયા હતા. જામનગર ફોટોગ્રાફર એસોસિએશન સંસ્થા દ્વારા ફોટોગ્રાફર્સને આવનારી ટેકનિકલ માહિતી મળી રહે તેમજ AI અંગે માર્ગદર્શન મળી રહે અને તેઓના કેમેરાને લે વેચનારે એક ભવ્ય મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર તેમજ વિડીયોગ્રાફર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના પ્રાચીન રાજાશાહી સમયના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા પુરૂષોત્તમ રામજીના મંદિરે તેમજ પંચવટી સોસાયટીમાં અને ચૌહાણ ફળી નજીક આવેલા પુરૂષોત્તમ ભગવાનના મંદિરે પુરૂષોત્તમ માસના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. પુરૂષોત્તમ માસ 3 વર્ષના સમયગાળા બાદ આવતો હોય ભક્તો આ માસમાં ધાર્મિક કાર્ય દ્વારા ભગવાનને ભજવા આતુર જોવા મળી રહ્યા હતા. રાજ્યના અન્ય શનિ મંદિરોની સાથોસાથ જામનગરમાં પણ નાદેશ્વર વિસ્તારમાં આવેલા મંદિરમાં ભગવાન શનિદેવની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. ભક્તો શનિદેવને તેલ તેમજ કાળું કપડું અને કાળા અડદનો પ્રસાદ ચડાવતા જોવા મળી રહ્યા હતા. આ માસ શનિવાર અને શનિ જયંતિનો સુભગ સમન્વય હોય ભક્તો આ દિવસને ખાસ મહત્વનો દિવસ માની રહ્યા હતા. જામનગર જિલ્લા પંચાયતની 26 બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો, જેમાં ભાજપને 19 બેઠક, કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 3 બેઠક મળી હતી. એટલે કે ભાજપને લોકોએ સત્તાનું સુકાન સોંપ્યું હતું. આખરે લાંબા સમયગાળા પછી ભાજપ દ્વારા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે રંજનબેન દયાળજીભાઈ જીવાણી, ઉપપ્રમુખ તરીકે પરેશભાઈ ગેલાભાઈ હિરપરા, કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ રાઠોડની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં ઇબોલાની એન્ટ્રી થઈ ચૂકી છે, જ્યારે ગુજરાત સરકાર સતર્ક બની છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં પણ અગત્યની બેઠક યોજવામાં આવી હતી. બીજી તરફ આગોતરી તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં કુલ 70 બેડવાળા 2 આઇસોલેશન વોર્ડની તૈયારી કરવામાં આવી હતી. આ સાથે જ જામનગરની વાત કરવામાં આવે તો જામનગરના બેડ વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજિત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. આ વખતે જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. આ સાથે જ જામનગર જિલ્લાનું સમાચાર પત્ર અહીં સમાપ્ત થયું, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સાંભળાવી હેમા વાસાના સ્વરમાં ભાસ્કર વોરાની રચના.

ગુજરાતી ગીતો ઉમાશંકર જોશીની રચનાઓને શ્રેયા ઘોષાલના કંઠ સાથે ગવાયેલ આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે કરવામાં આવ્યું. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. આ સાથે જ અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ. પરંતુ અમારા ડીટીએસના માધ્યમ દ્વારા આપ ગુજરાતી ગીતો સાંભળી શકો છો. સાંજની સભાને પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.

0: hade de manliga med kärnkrisen på den den hajta delen av pressen till Lysmo Vårdpengen på drar. Man är hon för Green Energy, han är bristen i Agro Technology och Powerhouse. Adikasna Maha Edmane Badhu Veg Vinter på drar. Vixen i Varat Maki. Vixen på drar på drar. Bar Vars Vishwasna. Vikasna Gentleman.
1: Alla Sikandar på att göra det gör jag till.
2: અરે ના ભાઈ ના મને એ ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ન જવાય અને માછીમારી ન કરાય
1: સમજો એ બરાબર મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે અને હા જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
3: સમય શું ચિત્રાએ ગયેલું ફિલહાલ ફિલ્મ ગીત.

0: Seba, Lisa Chassidy, Ian Abbas, Harper Jett, Isad Salman, and the Ayushman Kadeshi Majdoub Kata, Jan Janma Atma Vishwasni. We have it in Marmi and the Chalantri Shri Bhupendra Bhai Patel na Prayasu ki Deshnu Growth Engine Gujarat, Bani Rahu Chhe Green Energy, and a Bhavishani Aadhuri Technology na Powerhouse. Adikas na Mahayagna ne Madhu Veg Nanda Bani, Vixen Bharat Nati, Vixen Gujarat Bani, Bar Varsh Vishwasni, Vikas na
1: મારા વાળા સાગર ખેડૂત ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો અને જો દરિયામાં હોય તો તુરંત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાનો બનાવ નોંધાયો છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરંત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત કહેવા જાઓ. આપણી સજાગતા અને તકેદારી આપણે દરિયાની સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારણ.
2: कार्यक्रम में हम समय से हर दिल जो प्यार करेगा फिल्म गीत जनगण

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: મારી કરતા એને દરિયામાં વૈરામી નશીલા પદાર્થોની જાણ થોડો જ મળી.

0: કાર્યક્રમની શરૂઆત કરીશું ધનજીભાઈ કાઠીચાએ ગાયેલી મીરાબાઈની રચનાથી. પણ એટલે એક વિજ્ઞાપન વિરામ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાય છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ

0: છે અને એમ કરવાથી મશીનરીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: શંકાસ્પદ બોટ વિદેશી કે જાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર

ભીખુદાન ગઢવીએ ગયેલા લોકગીતો હમણાં જ આપે સાંભળ્યા, અને આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જોરમાં સાંભળશો સિંધીમાં સમાચાર.

દેશના સાચા સંત્રી ગણાવ્યા હતા. સરહદ વ્યવસ્થા લોકો દેશના અંતિમ નહીં પરંતુ પ્રથમ ગણના નાગરિકો છે અને તેમની સુરક્ષા માટે પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે તેમ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.

शिक्षण हो નર્મદાની કેનાલો લીમડા સમયથી બંધ હોવાના કારણે ચિંતાતુર બનેલા ખેડૂતો માટે આખરે આશાનું કિરણ દેખાયું છે. મુખ્ય નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આગામી 3-4 દિવસના આ પાણી કચ્છની સરહદ એટલે કે આરેસર ફતેહગઢ સરહદે NH-82 સુધી પહોંચી જશે. જો કે ખાલી થઈ ગયેલી કેનાલો ભરાતા અને ડાયવર્ઝનને પાર પડતા પાણીને છેક છેવાડાના મોરકુબા સુધી પહોંચતા અંદાજે 1 અઠવાડિયું લાગશે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે. આ પાણી સાંતલપુર થઈને કચ્છ બ્રાન્ચ કેનાલમાં 0 પોઈન્ટથી આગળ વધી ફતેહગઢ મગફળી કપાસ તલ તુવાર ગુવાર

0: સેવા આપી હતી. સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતરની માટીના નમૂના લેવાની રીતનું પ્રેક્ટિકલ નિદર્શન કરાયું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રીડર સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુ વાણી આકાશવાણી.
1: દોસ્તો, તમને ખબર હશે કે આજના યુવાનોને જ્યારે જ્યારે આફ્ટર 10th કે પછી આફ્ટર 12th કે પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે ને ત્યારે પછી એની પાસે કોઈ પણ જાતની કરિયર હોતી જ નથી. એ લોકો ખુદ પોતે કહેવાય ને કે પોતે કારકિર્દી માટે ત્યારે પણ વલખા મારતા હોય છે આફ્ટર ગ્રેજ્યુએશન, કેમ કે એ લોકો દિશા શૂન્ય છે. એમને ખબર જ નથી હોતી કે તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે પરંતુ શું કામ કર્યું, અને જે વિષયમાં અધરવાઇઝ જે ફિલ્ડમાં શોખ હતો એ ફિલ્ડમાં તો મેં પસંદગી કરવાની રહી જ ગઈ, મેં બીજા ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરી નાખ્યું અને ત્યાર પછી પાછો એકડો ઘૂંટવો પડે.

અધરવાઇઝ જે ફિલ્ડમાં તેમણે ગ્રેજ્યુએશન કર્યું છે તે જ ફિલ્ડમાં એમણે ગમે કે ના ગમે ના છૂટકે તેમણે કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવી દેવું પડે છે અને પછી આર્થિક ઉપાર્જન જે છે એ કરવાની શરૂઆત કરી દેવી પડે છે. તો દોસ્તો આ યુવા અવસ્થા એવી છે કે જ્યારે આપણે આપણી કારકિર્દી છે એ વ્યવસ્થિત રીતે જ્યારે પસંદ નહીં કરીએ તો આગળ આખું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક આપણે પસ્તાવવું પડશે. અધરવાઇઝ એ પસ્તાવો દિલમાં રાખી અને આપણે જે ક્ષેત્રમાં પછી કામ મળે છે એ જ ક્ષેત્રની અંદર આપણે કામ કરતા રહેવું પડશે. તો દોસ્તો હજી આપણે યુવા અવસ્થા છે, હજી આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે કે પછી ટ્વેલ્થ કમ્પ્લીટ કર્યું છે, જે કાંઈ હોય બરાબર, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીએ અને માસ્ટર ડિગ્રી તરફ આપણે પ્રયાણ કરી રહ્યા છીએ, જે પણ ફિલ્ડમાં તમે હોય દોસ્તો. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે હવે પછીનું ડગલું આપણે એવું માંડવાનું છે કે ભવિષ્યમાં ક્યાંય પાછું વળીને જોવું ન પડે અને હંમેશા આપણે એ ક્ષેત્રમાં કામ કરતા રહીએ કે જે ક્ષેત્ર આપણું પ્યારું ક્ષેત્ર હોય, આપણને ગમતું મનગમતું ક્ષેત્ર હોય. તો દોસ્તો આજના આપણા કાર્યક્રમની અંદર આપણે એવા જ રાજકોટના જાણીતા શિક્ષણવિદને લઈને આવ્યા છીએ કે જેઓ યુવાઓને કારકિર્દીની ભવિષ્યની જે તકો છે એના વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપવાના છે. અને વ્યક્તિનું નામ છે શ્રી ઉદયન લોટિયા સાહેબ. તો ચાલો દોસ્તો આપણે એમને સાંભળવાના છીએ, જાણવાના છીએ અને જીવનની અંદર કારકિર્દીની તકો કેવી રીતે ઉભી કરી શકાય તેના વિશેની વાતો કરવાના છીએ. આ ઇન્ટરવ્યુ લીધો છે સુધીર દત્તાએ.

0: યુવાન કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, યુવાનો માટે અત્યારમાં સમયમાં જો કોઈ પણ પ્રશ્ન મહત્વનો હોય તો તે છે કારકિર્દીનો. કારકિર્દી શબ્દ એવો છે કે જેના દ્વારા યુવાનો પોતાની આવનારી જિંદગીના સુંદર સપના જોતા હોય છે. સારા વ્યવસાયની તક, સારી કારકિર્દીની તલાશ, આ બધું જ યુવાનો માટે મહત્વનું બની રહેતું હોય છે. એટલે યુવાનો માટે કારકિર્દીની જે નવી દિશાઓ ખુલી રહી છે એની થોડીક વિગતો આજે આપણે ચર્ચવાની છે અને આ માટે અમે સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે રાજકોટના જાણીતા શિક્ષણવિદ શ્રી ઉદયનભાઈ લોટિયા, કે જેમનો બેન્કિંગ ક્ષેત્રનો દીર્ઘ કારકિર્દીનો અનુભવ અને એ ઉપરાંત પણ કોમર્સ, વાણિજ્ય વગેરે વિષયોના અંગ્રેજી માધ્યમોના પ્રાધ્યાપક તરીકે સાથે શિક્ષણ ક્ષેત્રની અનેકવિધ નવી તરાહોના એક નિષ્ણાંત તરીકે 35-40 વર્ષનો એમનો અનુભવ, આ ઉપરાંત રાજકોટની વિવિધ પ્રખ્યાત શિક્ષણ સંસ્થાઓમાં તેમણે અધ્યાપન કાર્ય કર્યું છે અને અત્યારે રાજકોટની જેજે કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પણ તેઓ અધ્યાપન ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા છે. આવા ખૂબ જ શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંત અને વ્યવસાય અને કારકિર્દીની દુનિયાઓના ખૂબ જ સારા જ્ઞાતા એવા ઉદયનભાઈ લોટિયા આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે. સૌ પ્રથમ આપ સૌ મિત્રો વતી એમનું સ્વાગત કરું. નમસ્તે ઉદયનભાઈ, આપનું સ્વાગત છે.
1: નમસ્કાર સુધીરભાઈ, નમસ્કાર શ્રોતાજનો.
0: આજે આપણે ખૂબ જ મહત્વના વિષયની વાત કરવાની છે ઉદયનભાઈ, એટલે આપણે કારકિર્દીની કે વ્યવસાયની વાત કરીએ ને ત્યારે એના પાયામાં આવે છે સારા અભ્યાસક્રમની પસંદગી. તો આ વિશે થોડુંક માર્ગદર્શન આપ યુવા મિત્રોને આપો કે અભ્યાસક્રમની પસંદગી કઈ રીતે કારકિર્દી અને વ્યવસાય માટે મહત્વની બની રહેતી હોય છે.
1: ચોક્કસ સુધીરભાઈ, આ બાબતમાં જો વાત કરીએ તો અત્યારે જે પ્રકારની પ્રવાહો પ્રવર્તમાન છે એ પ્રવર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીએ તો આપ સૌ જાણો છો એ પ્રમાણે દુનિયામાં ઘણા બધા પરિવર્તનો થઈ રહ્યા છે અને એ પરિવર્તનો પ્રમાણે કારકિર્દી ક્ષેત્રે પણ ઘણા પરિવર્તનો થયા છે. તમે સાચું જ કીધું કે એના મૂળમાં અભ્યાસ છે, તો અભ્યાસ ક્ષેત્રે પણ એટલા બધા પરિવર્તનો આવી રહ્યા છે કે જેને ધ્યાનમાં રાખીને તમારે તમારો યોગ્ય નિર્ણય લેવો પડે કે કયું ક્ષેત્ર પસંદ કરવું. આજે પહેલા જેવી રીતે વિજ્ઞાન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહો હતા એ પ્રવાહો તો છે જ, પણ હવે આપણે એમ કહી શકીએ કે પ્રવાહો વચ્ચેની સીમાઓ જે હતી એ સીમાઓ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે અને કદાચ એવું બની શકે કે ભવિષ્યમાં બધા પ્રવાહો એક જ થઈ જાય અને એ પ્રકારના જુદા જુદા વ્યવસાયલક્ષી કાર્યક્રમો સિલેબસ એ અત્યારે યોજાઈ રહ્યા છે અને એને ધ્યાનમાં રાખીને દરેક યુવાને પોતાને યોગ્ય હોય એ કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરવાની જરૂર પડે. આ ઉપરાંત સુધીભાઈ આપ જાણો છો કે સૌથી પહેલી વાત તો એ છે કે દરેકે પોતાની જાતને પહેલા જાણી લેવી પડે, એટલે કે જેમ શેક્સપિયરે કીધું છે કે નો થાય સેલ્ફ, તો એવી રીતે પહેલા તમારામાં શું છે, તમારું વલણ શું છે, તમારું કૌશલ્ય શું છે, તમારી આવડત શું છે, તમને કયું ક્ષેત્ર વધારે

0: લાગે છે, કયું ક્ષેત્ર વધારે ગમે છે એને ધ્યાનમાં રાખીને જો તમે તમારું કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરો. હા, અલબત્ત એ હકીકત છે કે દરેક જગ્યાએ તક રહેવી હોવી જોઈએ, તક છે જ, પણ એ તક અને પોતાનું વલણ આ બધા બાબતોનો સમન્વય જો સુધીભાઈ થાય તો ચોક્કસપણે યુવાનને પૂરતા યોગ્ય તક મળી શકે અને એનો મહત્તમ લાભ એના જીવનમાં આવી શકે. આપણે જાણીએ છીએ કે અત્યારના જીવનમાં ખાસ કરીને ધોરણ 12 પછી એ સાયન્સ એટલે કે વિજ્ઞાન હોય કે વિજ્ઞાન હોય કે વાણિજ્ય હોય, પણ 12 પછીના જે કઈ અભ્યાસક્રમ છે અથવા અભ્યાસ છે એ સૌથી વધારે અગત્યનો છે અને એ જ સમયે સાચો નિર્ણય લેવાની જરૂર પડે અને એના માટે યુવાનોને માર્ગદર્શન સાચું મળે તો આપોઆપ જ એ યોગ્ય ક્ષેત્ર પસંદ કરી અને પોતાની જિંદગીના હવે પછીના બીજા જે 50-60 વર્ષ છે એ વ્યવસ્થિત રીતે એનું ઘડતર કરવાની અત્યારથી શરૂઆત કરી શકે.
1: જી, ખૂબ ઉપયોગી વાત આપે કરી કે અત્યારના સમયનો જે એક ચેલેન્જિંગ વિષય છે, જે પડકારરૂપ એક વિષય છે, તે છે કારકિર્દીની સારી પસંદગી અને સારી એની પોતાની ધારણાઓ અને આશાઓ, અને એ માટે યુવાનો મહેનત કરતા હોય તો અભ્યાસની પસંદગી ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે. ઉદયનભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી.
2: દોસ્તો, ઉદયન લોટિયા સાહેબને આપણે આમ જ અવિરત સાંભળતા રહીશું, પરંતુ સમય થઈ ગયો છે નાનકડા સંગીતમય વિરામનો. તો પ્રસ્તુત છે મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે કર હર મેદાન ફતે. ફિલ્મ છે સંજુ, ગીત ગાયું છે સુખવિંદર સિંઘે, સંગીત આપ્યું છે વિક્રમ મોન્ટ્રોસે અને લિરિક્સ લખ્યા છે શેખર અસ્તિત્વા. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારું સૌનું અહીં સ્વાગત છે. દોસ્તો, આપણે સાંભળી રહ્યા હતા શ્રી ઉદયન લોટિયા સાહેબને, તો ચાલો ફરી વખત તેમની સાથે જોડાઈ જઈએ.
1: હવે આપણે આ કારકિર્દીના અને વ્યવસાયના જે અત્યારના નવા સમયના વિકલ્પો છે, નવી દિશાઓ છે, એની થોડીક વાત કરીએ.
2: સુનીલભાઈ, આપણે જાણીએ છીએ કે અત્યારે ધીરે ધીરે એક એવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે કે જેમાં જુદા જુદી જે સીમાઓ છે અથવા જુદા જુદી જે માળખાઓ છે, એ માળખાઓની સીમાઓ છે એ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે. અને કદાચ હવે એવું બની રહ્યું છે કે તમે જો વાણિજ્ય ક્ષેત્રમાં છો અથવા વાણિજ્ય ક્ષેત્ર તમે પસંદ કરેલું છે, તો એવું નથી કે વિજ્ઞાન ક્ષેત્ર તમે ના પસંદ કરી શકો પહેલાની જેમ. હવે અત્યારે તમે વાણિજ્ય હોય કે વિજ્ઞાન હોય કે વિજ્ઞાન હોય, તમે કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યારે તમે પ્રવેશ મેળવી શકો છો. એ મોટો મોટો ફાયદો અત્યારના યુવાનોને મળી રહ્યો છે. આપણે શું જાણીએ છીએ કે નવી શિક્ષણ નીતિ જે આવી છે અને જેનો અમલ થઈ રહ્યો છે, જે ખૂબ જ વિઝનરી જેને કહેવાય કે દ્રષ્ટિવાળી છે, તો એ નીતિને કારણે આજે પરિસ્થિતિ એવી છે કે તમારા માટે કોઈ ભાવના બંધ નથી. તમને એમ લાગે છે કે મારે જયારે હું આ ભણવું છે અથવા મારે આ ક્ષેત્ર પસંદ કરવું છે, તો તમે એક ક્ષેત્રમાં જઈ શકો છો. પછી તમને કદાચ એવું લાગે, કારણ કે આ તો બધું સતત પરિવર્તનશીલ જગત છે ને, પરિવર્તનશીલ માણસ છે બધાનું, તો થોડાક સમય પછી એવું લાગે કે નહીં, મને એના કરતા આ ક્ષેત્ર વધારે યોગ્ય હતું અથવા છે, તો તમે ફરી પાછા એ ક્ષેત્રમાં જઈ શકો છો. પેલા એવું હતું, સુધી આપ તો જાણો જ છો કે તમે વાણિજ્ય પસંદ કર્યું તો પછી બધી વાણિજ્ય સિવાય તમે કઈ કરી શકતા નથી. આજે એવું નથી. અને વિજ્ઞાન વાળા વાણિજ્યમાં, વાણિજ્ય વાળા વિજ્ઞાનમાં, એવી રીતે વિજ્ઞાન વાળા વાણિજ્યમાં પણ અને વિજ્ઞાનમાં પણ આવી શકી રહ્યા છે. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ડોક્ટર બન્યા પછી પણ તમારી પાસે સતત અપગ્રેડેશન, અપડેશન સતત થતું રહેવું જોઈએ નોલેજની અંદર. તો એવું આજે દરેક યુવાને પોતાના ક્ષેત્રમાં એ સતત મેળવવું પડે. આ ઉપરાંત સુધી આપ જાણો છો કે અભ્યાસની સાથે સાથે અગત્યની વસ્તુ કૌશલ્ય છે. આજે હવે કોર્સ જ એવા બધા બની રહ્યા છે કે જેમાં કૌશલ્ય સ્કિલ જેને આપણે કહીએ, આવડત જેને કહીએ, યુવાનોમાં એ નીખરી રહે એના માટેના પ્રયત્નો સરકાર પણ કરી રહી છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા એ પ્રકારના કાર્યક્રમો બનાવવામાં આવી રહ્યા છે. અને એની સાથે સાથે દરેક યુવાને પોતાને ઓળખી અને પોતાના માટે જરૂરી એવી જે કઈ કૌશલ્યની જરૂરિયાત છે એના માટેનું યોગ્ય ઘડતર અને યોગ્ય ખેડાણ કરે, તો ચોક્કસપણે એના માટે સોનેરી ભવિષ્યના દ્વાર ખુલી શકે છે.
1: ખૂબ સરસ વાત આપે કરી કે એ યુવાન છે એ દિશાશીલ બનવા માંગતો હોય તો પોતે જ પોતાની જે નવી આવનારી સમયની દિશા છે નક્કી કરવા માટે આ વિવિધ પ્રકારના વિકલ્પોમાંથી કોઈ પણ પસંદ કરે. ને ક્યારેક એવું લાગે શરૂઆતના તબક્કામાં કે વિકલ્પ બદલવો છે, તો એની પણ છૂટ સરકારશ્રી આપી છે, એટલે એ પોતાના ઈચ્છિત વિષયમાં આગળ વધી શકે. કારકિર્દીની દિશાઓની વાત કરીએ, નવા વ્યવસાયોની વાત કરીએ, તો ખૂબ જ પરિવર્તનશીલ જગતમાં ઉદ્યોગની નવી ઘણી બધી જે શક્યતાઓ છે ઉભી થઈ છે. કમ્પ્યુટર ક્ષેત્રનો એક યુગ પણ હવે નવી દિશા તરફ આગળ વધીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહ્યો છે. આવા સમયમાં એવા વ્યવસાયની પસંદગી કરવી પડે કે જે વર્ષો સુધી યુવાનોને સાથ આપી શકે અને એમાં એ પોતાનું સ્થાન બરાબર જાળવી શકે, તો આ અંગે થોડીક વિગતે વાત કરો.
2: ચોક્કસ સુધીભાઈ, આજના જમાનામાં જે પરિવર્તન છે, પરિવર્તન ખાલી ઉપર ચડવાનું નથી, પરંતુ માળખાગત પરિવર્તનો થઈ રહ્યા છે. એટલે તમે જેમ કીધું એ પ્રમાણે ધીરે ધીરે કમ્પ્યુટર ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. અત્યારે બધા યુવાનોને ડર લાગે છે. હું ઘણા બધા યુવાનો સાથે વાતો કરતો હોઉં છું ત્યારે મને ઘણા બધા પોતાનો ભય બતાવે છે કે આ એઆઈના આવવાના કારણે કદાચ અમારા માટે કોઈ ભવિષ્યમાં નોકરીની, રોજગારીની કે સ્વરોજગારીની કોઈ તકો રહેશે કે નહીં રહે. તો સુધીભાઈ, કોઈ પણ જગ્યાએ નવું જો સર્જન થાય એની પહેલા થોડુંક વિસર્જન થાય, પછી જ નવું સર્જન થઈ શકે. તો અહીંયા થોડુંક વિસર્જન થઈ રહ્યું છે અને થાય છે, અને એના કારણે કદાચ શરૂઆતના સમયમાં એવું બની શકે કે રોજગારીમાં થોડાક તકલીફો ઉભી થાય. પણ જો તમારી પાસે સાચી સ્કિલ છે અને એઆઈનો આજે જે આપણા રોજગારની વસ્તુ બની રહી છે એનો ઉપયોગ જો આપ આગળ વધારશો, કરી શકશો, એને સંબંધિત કાર્યક્રમો જે બની રહ્યા છે, બને છે અને બનવાના છે, એનાથી કોઈ એવા વિષયની અને એવા કાર્યક્રમની જો તમે પસંદગી કરશો, તો આપોઆપ જ તમને ઘણો બધો ફાયદો થઈ શકશે અને તમારે એવો કોઈ ભય રાખવાની જરૂર નહીં પડે. જયારે 1990-91 કમ્પ્યુટરની શરૂઆત થઈ આપણા દેશમાં, ખાસ કરીને ઓનલાઈન સિસ્ટમ્સની, ત્યારે એક એવો ભય સેવાતો હતો કે કમ્પ્યુટર આવવાના કારણે રોજગારીઓ ઘટી જશે. આપણે આટલા 30 વર્ષના સમયગાળા પછી આપણે જાણીએ છીએ, અનુભવીએ છીએ કે કમ્પ્યુટર આવ્યા પછી રોજગારીઓ ઘટી નથી. હા, રોજગારીનું સ્વરૂપ બદલાયું છે, પણ રોજગારીઓ ઘટી નથી, એ ઉલટાની વધી છે. આ એક પ્રક્રિયા છે જેને આપણે ટ્રાન્ઝિશનલ પ્રક્રિયા કહીએ, રૂપાંતરિત પ્રક્રિયા, કે જેમાં એક રૂપાંતર થાય છે, તે રૂપાંતરમાંથી આપણે બધા નીકળવાનું છે, પણ એ આપણા માટે સોનેરી સૂરજ લાવે છે અને લાવે જ છે. અત્યારે ઘણા બધા યુનિવર્સિટીઝમાં એવા કોર્સિસ ડેવલપ થઈ રહ્યા છે. દાખલા તરીકે રાજકોટની અંદર જ આ વર્ષે જ મારવાડી અને દર્શન યુનિવર્સિટીએ એક એવો સિલેબસ સરસ મજાનો શરૂ કર્યો છે કે જેમાં જનરલી એઆઈ સાયન્સનું કામ છે અને સાયન્સના સ્ટુડન્ટ માટે તમે એન્જિનિયરિંગમાં હોઈ શકે, પણ તમે વિચાર કરો કે કોમર્સના સ્ટુડન્ટ એટલે કે વાણિજ્ય પ્રવાહના સ્ટુડન્ટ માટે પણ એમાં એવો પ્રોગ્રામ બનાવેલો છે કે જેમાં બીએસ જેને કહેવાય બેચલર ઓફ સાયન્સ વિથ એઆઈ એન્ડ મશીન લર્નિંગ, અને બીજો પ્રોગ્રામ છે બેચલર ઇન સાયન્સ વિથ એઆઈ એન્ડ ડેટા સાયન્સ. તો હવે બધી યુનિવર્સિટીમાં થશે, અને એ ખાલી આપણા રાજકોટની વાત નથી, અમદાવાદમાં એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં, અમદાવાદ યુનિવર્સિટીમાં, સુરત યુનિવર્સિટીમાં પણ આવા સિલેબસ પ્રેક્ટિકલી એઆઈ લર્નિંગ વાળા, કે જેમાં તમને મશીન લર્નિંગ અને સાથે ડેટા સાયન્સ શીખવાડે, અને ડેટા એનાલિટિક્સ નહીં, એ તો ઓલરેડી આવી જ ગયું છે બધા જગ્યાએ, પણ ડેટા સાયન્સ જેને કહીએ આપણે એ શીખવાડે એવા પ્રકારના પ્રોગ્રામ જે 4 વર્ષનો પ્રોગ્રામ છે કે જેમાં તમે કૌશલ્ય પ્રાપ્ત કરો, જેમાં એકદમ ઊંડાણ ભર્યું જ્ઞાન આપવામાં આવે, અને એના પરિણામે તમારામાં જે સ્કિલ, જે કૌશલ્ય, જે આવડત ઊભી થાય, જેની અત્યારે જરૂર પડવાની છે. હંમેશા માટે એક વસ્તુ યાદ રાખીએ કે અત્યારના જમાનામાં કદાચ એવું બનશે ભવિષ્યમાં કે જે પરંપરાગત કાર્યો હતા એ પરંપરાગત કાર્યો કદાચ હવે એઆઈ સંભાળી લેશે. દાખલા તરીકે ઉદાહરણ આપું તો એકાઉન્ટ કીપિંગ છે, કદાચ જે પ્રાથમિક એકાઉન્ટ કીપિંગ કહીએ આપણે,

0: અમને બધું તો એ કદાચ એ સંભાળી લેશે, પણ નિર્ણયો લેવાનું કામ તો એઆઈ નહીં સંભાળી શકે. નિર્ણય ઉપરાંત સૌથી અગત્યની વસ્તુઓ જે અત્યારે મોટાભાગની યુનિવર્સિટીમાં જેનો ઉપયોગ વધી રહ્યો છે એ છે સંચાર કૌશલ્ય, એટલે કે કમ્યુનિકેશન સ્કિલ. તો કમ્યુનિકેશન સ્કિલ તો એઆઈ કોમ્યુનિકેશન નથી કરી શકવાનું કોઈની સાથે. અમદાવાદમાં નેશનલ લો યુનિવર્સિટી છે, તમને ખ્યાલ છે જીએનએલયુ કહેવાય છે, તો જીએનએલયુ એના જે કઈ કાયદાકીય બાબતોના અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં સંચાર કૌશલ્યનો ખાસ ઉપયોગ કર્યો છે અને ખાસ વધારો કર્યો છે કે જે વિદ્યાર્થીઓને શીખવામાં આવે છે. એવી જ રીતે આપણી જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે એને હમણાં જ ઓપન સિલેબસ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે એમના કાર્યક્રમમાં, કે જેમાં તમે માસ્ટર્સ ઇન સાયન્સ બટ કોઈ પણ કોમર્સના સ્ટુડન્ટ પણ આર્ટ્સના સ્ટુડન્ટ પણ આવી શકે એવી રીતે ઇન સાયકોલોજી, ઇન ફિઝિક્સ, ઇન કેમેસ્ટ્રી, ઇન એકાઉન્ટન્સી અને એની અંદર પણ સંચાર કૌશલ્યનો એક જુદો વિષય મૂકેલો છે. જ્યારે જ્યારે આવું કંઈ પણ બને છે ત્યારે નવી દિશાઓ ખુલતી જતી જ હોય છે અને યુવાનો ભય રાખવાની જરાય જરૂર નથી. અહીંયા બહુ સારા પ્રોગ્રામ બની રહ્યા છે બધા જ શહેરોમાં અને બધા રાજ્યોમાં બધી યુનિવર્સિટીઓ દ્વારા, કે તમારી પાસે યોગ્ય માહિતી હોવી જોઈએ. જો એ માહિતી યોગ્ય નહીં હોય તો આપણે નિર્ણય નહીં લઈ શકીએ, એટલે યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. અને એની સાથે સાથે સિલેબસ પ્રમાણે આપણી પોતાની આવડત, આપણી પોતાની સાનુકૂળતા અને આપણું પોતાનું અવલંબન જો ઉભું કરી શકીએ તો ચોક્કસપણે કોઈ જગ્યાએ તક નથી એવું કઈ છે જ નહીં.
1: દોસ્તો, શ્રી ઉદયન લોટિયા સાહેબ નો ઇન્ટરવ્યુ આપણે આમાં જ અવિરે ચાલુ રાખીશું, પરંતુ સમય થઈ ગયો છે એક શોર્ટ મ્યુઝિકલ બ્રેક નો. તો સાંભળ્યા મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે ચક લેણ દે, ફિલ્મ છે ચાંદની ચોક ટુ ચાઇના, ગીત ગાયું છે કૈલાશ ખેરે, સંગીત આપ્યું છે કૈલાશ, પરેશ અને નરેશે. તો પ્રસ્તુત છે તમારી સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

0: વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનું અહીં સ્વાગત છે. દોસ્તો, આપણે સાંભળી રહ્યા હતા શ્રી ઉદયન લોટિયા સાહેબને, તો ચાલો ફરી વખત તેમની સાથે જ જોડાઈ જઈએ.
1: તો મિત્રો, આપણને આ ખૂબ જ તેજ તર્રાર અને આપણા જેને કહેવાય કે રોમે રોમમાં એક પ્રકારની શક્તિ જગાવી દે એવી વાત આપણને ઉદયનભાઈ લોટિયાએ કરી કે અનેક દિશાઓ ખુલી રહી છે અને આપણે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. કેમ કે નવી દિશાઓ જ્યારે આપણે શોધતા હોઈએ ત્યારે આપણા મનમાં એક વિચાર એ પણ આવે કે આપણી પાસે એ બધી શક્તિ અને સામર્થ્ય તો છે, પરંતુ અંદરનો ઉમંગ, આપણા મનની જે શક્તિ છે એ ખૂબ મહત્વની રહેતી હોય છે. અને એટલે જ મને એક બે પંક્તિઓ યાદ આવે કે સપને ઉની કે સચ હોતે હૈ જિન સપનો મેં જાન હોતી હૈ, સપને ઉની કે સચ હોતે હૈ જિન સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હૈ. આપણી અંદરની ઉમેદ, આપણી અંદરનો હોંસલો, આ એક આપણા નવી દિશાના ઉડાન માટે ખૂબ જરૂરી હોય છે. બેન્કિંગ ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્રમાં તો ઉદયનભાઈની કારકિર્દી ખૂબ દીર્ઘ રહી છે, પરંતુ મોટિવેશનલ ક્ષેત્રે, પ્રેરણાત્મક વાતોના ક્ષેત્રે પણ એમણે ઘણું પ્રદાન આપ્યું છે. તો છેલ્લે ઉદયનભાઈ, અમારા યુવા શ્રોતા મિત્રો માટે આપ ટૂંકમાં વાત કરો કે આ બધી અંદરની જે તાકાત છે, જાગૃતિ છે, મનની શક્તિ છે, આત્મવિશ્વાસ છે, આ એમણે કઈ રીતે જાળવી રાખવું.
2: ચોક્કસ સુધીભાઈ, તમે સરસ વાત કહી. જે તમે પંક્તિઓ વાત કરી, પંક્તિઓ ખરેખર ખૂબ જ અદભુત છે અને અર્થપૂર્ણ છે. એ પંક્તિઓના ધ્યાનમાં રાખીને જો કરે તો સામાન્ય રીતે હું ત્રણ એવા શબ્દો ઉપર યુવાનોને સાથે વાત કરું છું અને યુવાનોના ચારિત્ર ઘડતરના એ ત્રણ શબ્દો ઉતરે એવી કોશિશ અમે કરતા રહેતા હોય છીએ. એ ત્રણ શબ્દો અંગ્રેજીમાં પી થી શરૂ થાય છે, એટલે અમે સક્સેસ કી ઓફ થ્રી પીસ કહીએ છીએ. પણ ગુજરાતીમાં સાથે બોલીએ તો પહેલું છે પેશન, એટલે કે જુસ્સો. તમારામાં સૌથી વધારે તો જુસ્સો હોવો જોઈએ. જો તમારા મનથી તમે જુસ્સેદાર નથી, એટલે ઉત્સાહ નથી, તો તમે નથી મેળવી શકવાના. કારણ કે આ બધી વસ્તુમાં સતત કામ કરવાનો તમારો જુસ્સો જ તમને ઉચ્ચતમ શિખર સુધી લઈ જઈ શકે. જો એ તમારામાં જુસ્સો નથી તો નથી. એવી જ રીતે બીજું છે પર્સીવરન્સ. પર્સીવરન્સ એટલે અખૂટ ધીરજ. અખૂટ ધીરજ રોમ નામનું સિટી માટે કહેવાય કે રાતોરાત બંધાવ્યું નહોતું. એવી રીતે રાતોરાત દુનિયામાં કાંઈ મળવાનું નથી આપણને, ઝડપથી કાંઈ મળવાનું નથી. જેટલી સમયની જરૂર પડવાની છે એટલો સમય આપવો પડશે, જેટલી કાર્યની જરૂર પડશે એટલું કાર્ય આપવું પડશે, મનને અને શરીરને એમાં ખૂંપાવવું પડશે. ત્યારે જ તમે તમારું જે કાંઈ ધ્યેય છે કે જે સોનેરી દિશા ખુલે છે એ ધ્યેય તમે પ્રાપ્ત કરી શકો. તો અખૂટ ધીરજ. અને ત્રીજું છે પેન્ચમ, જેને કહે ધૂન. તમને લગન લાગી જવી જોઈએ કોઈ પણ વસ્તુ માટેની. એ લગન લાગે ત્યારે જ દુનિયાના દ્વાર ખુલે છે. અને લગન એક વખત જો લાગી જાય તો તમારા માટે કશું કોઈ બંધન રહેતું નથી, કોઈ જગ્યાએ તમારા માટે કોઈ વિઘ્ન રહેતું નથી. બધા જ પ્રકારના વિઘ્નો તમે પાર કરી શકશો. બસ આ ત્રણ શબ્દો ઉપર યુવાનો વધુ ને વધુ ખેડાણ કરો. ત્રણ શબ્દોને વધુ વધુ તમારા જીવનમાં ઉતારો. જુસ્સો, અખૂટ ધીરજ અને લગન. તો 100% અવકાશ પણ તમારા માટે કોઈ સીમા નથી.
1: વાહ. તો મિત્રો, આપણને ખૂબ જ આનંદ થાય આપણા શરીરના જેને કહેવાય કે રમેરોમાં એક પ્રકારનો શક્તિનો સંચાર કરી દે તેવી ઉર્જાભરી વાતો આપણને રાજકોટના બેન્કિંગ, શિક્ષણ અને પ્રેરણાત્મક ક્ષેત્રના જ્ઞાતા શ્રી ઉદયનભાઈ લોટિયાએ જણાવી. યુવાનો માટે કારકિર્દીની નવી દિશાઓ આ વિષય હતો, પરંતુ એ વિષય ઉપરાંત પણ અભ્યાસને લગતી અને વ્યવસાયને લગતી અનેક વાતો એમની પાસેથી આપણને જાણવા મળી. સમય થોડો મર્યાદિત છે, એટલે આપણે ફરી પાછો ભવિષ્યમાં જયારે સમય મળશે ત્યારે એમની આગળનો લાભ લેશું. અત્યારે આ સ્ટુડિયોમાં આવવા બદલ અને અમારા યુવાન મિત્રો માટે આ સુંદર ઉર્જાસભર વાતો કરવા માટે ઉદયનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
2: આભાર સુધીરભાઈ.

તો દોસ્તો આ હતા રાજકોટના જાણીતા શિક્ષણવિદ શ્રી ઉદયન લોટિયા સાહેબ. તો તેઓએ આપણને શિક્ષણ વિશેની ઘણી બધી વાતો કરી છે, કારકિર્દી કેવી રીતે પસંદ કરી શકાય, તેના માટે કેટલી તકો ઉભી કરી શકાય, તમામ ઝીણવટ ભરી વાતો કરી છે. આશા રાખું છું કે આજનો આપણો કાર્યક્રમ છે તમને ખૂબ જ ગમ્યો હશે, તમે ખૂબ જ માણ્યો હશે. તો ચાલો દોસ્તો આવા જ સુંદર વિચારો સાથે આવતીકાલે સાંજે 6:30 ફરી વખત મળીશું, મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્વાણ સુધીર દત્તા.

0: જેમાં મનુષ્યરે ગાયેલી મીરાબાઈની રચનાઓ આપે સાંભળી. આકાશવાણી અમદાવાદ વડોદરા, થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: હવે તો સારું ભાઈ છે, હવે તો સોલર પેનલ લખાવી દીધી છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યુ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને હોંગકોંગમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાને ફલક વસાવ્યાએ પાંચમું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આજ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાણીએ તંત્રએ તે એક સમય કરેલી કામગીરીની વિગતો આપી.
1: પૂરે રૂપમાં 90 થી જ્યાદા એમ્બ્યુલન્સીસ હોય યા 60 થી જ્યાદા

0: हमारे फायर ब्रिगेड फायर फाइटर्स हों और दूसरे मशीनरीज हो, उसका उपयोग किया गया और इमीडिएटली ग्रीन चैनल किया गया। इसके साथ साथ क्योंकि ये एक तो परिसर था, इसमें दीवार थे, इस दीवार को तोड़ा गया और इमीडिएटली जो ये प्लेन क्रैश के इंसिडेंट थे, इसका बॉडीज जो उसको इवैक्यूएशन इमीडिएटली हॉस्पिटल में किया गया।
1: विमान दुर्घटना में विजय मेडिकल कॉलेज में 4 विद्यार्थियों ने मौत थाया था। तेरे घटना ने 1 वर्ष पूर्ण थता दिवंगतों ने विजय मेडिकल कॉलेज में श्रद्धांजलि अर्पवानी साथे वृक्षारोपण पण करवामां आव्यो हतो। आ प्रसंगे राज्य कक्षाना मंत्री दर्शनाबेन वगैरह, मेयर हितेश बारोट, सांसद दिनेश मकवाणा सहित जूनियर तबीबो पण हाजर रहा। आ प्रसंगे विशेष रक्तदान शिबिर पण योजाई हती। अमदावाद विमान दुर्घटना प्रभावित न्यू मेंटल कैम्पस में 547 करोड़ रूपये खर्चे आरोग्य शैक्षणिक संकुल बनते। दुर्घटना में प्रथम वर्षी आज आरोग्य मंत्री प्रफुल पंसरिया जाहरात करी थी। उम्र आ बने प्रोजेक्ट पूर्ण थे बाद न्यू मेंटल कैम्पस राज्य अग्रणी आरोग्य संशोधन मेडिकल शिक्षण केन्द्र तरीके निर्माण पाशे, जो विद्यार्थियों आरोग्यकर्मी सामान्य नागरिकों ने आधुनिक सुविधाओं प्रदान कर।
0: આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે, એની હોસ્પિટલ અને એમના નાઇટ વગેરેનું ત્યાં આયોજન કર્યું છે। 2 પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવે છે। ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે।
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના કરજણમાં હિતાજી એનર્જી દ્વારા અંદાજે 2000 કરોડના રોકાણ સાથે સ્થાપનાર નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે તેમણે રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો 37 ગીગાવોટનો રીન્યુએબલ હાઇબ્રિડ પાર્ક પૂર્ણ થતાં ગુજરાત દેશની ઉર્જા રાજધાની બની જશે। શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો સાથે રોકાણનું મોટું સંસ્થળ બન્યું છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત 2047 સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા અર્થતંત્ર દ્વારા ગુજરાત મોટું યોગદાન આપશે। કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી રૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે અંતર્ગત ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પ્રાથમિક શાળાના સાંસદ દેવસિંહ ચૌહાણ તથા કલેક્ટર એમવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીથી પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરાયું, ઉપરાંત દેવગુણ દ્વારકા જિલ્લામાં આજથી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર યોજાશે। દરવાળ ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જનકલ્યાણકારી યોજનાની માહિતી અપાઈ। ગીર સોમનાથ જિલ્લાના બાદલપારા ગામે રક્તદાન શિબિર યોજાઈ 300 યુનિટ રક્ત એકત્ર કરાયું। ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે સમજૂતી કરાર એમઓયુ થયા છે, જેનાથી રાજ્યની તમામ 16 સરકારી એન્જિનિયરી અને 31 સરકારી પોલિટેકનિક કોલેજના 14,800થી વધુ વિદ્યાર્થીઓ અને 300થી વધુ અધ્યાપકોને નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળશે। સરકાર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ આપશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ હવે અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABIDને ફોલો કરશો। ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે। ઓપરેશન મેન હંટના બીજા તબક્કામાં જિલ્લા સાયબર પોલીસે જિલ્લાના વિવિધ બેંક ખાતામાં કરેલી તપાસ દ્વારા સમગ્ર મામલો સામે આવ્યો। સમન્વય અને NCCRP પોર્ટલ પરની ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન કેટલાક શંકાસ્પદ ખાતાધારકો દ્વારા પોતાના ખાતાઓ ભાડે આપી વધુમાં કમિશન મેળવવામાં આવતું હોવાનું બહાર આવ્યું। તપાસમાં બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં કુલ 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 282 કરોડના, જ્યારે કેનરા બેંકના એક ખાતામાં 57 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા। આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી સીસીટીવી કેમેરાને પોલીસ સર્વેલન્સ માળખા સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા। તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીઅલ ટાઈમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગ

પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2028 સાથે અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા ખાતે શરૂ થઈ છે. આજે મેન્સ અને અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. મેન્સ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં હિમાંશ દૈયા, હર્ષવર્ધન પટેલ, જય જૈની, દેવ ભટ્ટ, હાર્દિક સોલંકીએ માળા પણ ખેલ જીત્યા છે, જ્યારે અંડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આરવ સિંઘવી, દિવ્યા ભણસાર, બંદન સુતરિયા, અંશ ખમર અને જય મુંદાબાએ જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યુ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષે વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 219 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી પ્રાચારોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફિલિપર સવારે 5મું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

సో ప్రకృతిని నశించవను, પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તો મને લાગે છે કે પ્રાકૃતિક કૃષિને જો આપણે અપનાવીએ, કુદરતી જે સ્ત્રોત છે એને જો આપણે અપનાવીએ, તો વધારે સારી રીતે જમીનની ફળદ્રુપતા વધારી શકીએ, જમીનની અંદર રહેલા પોષક તત્વોને વધારે પ્રમાણમાં આપણે ઉપજમાં લાભ આપી શકીએ. તો મિત્રો, તમે સમજી જ ગયા હશો કે ચોરે આજે કંઈક આવો જ વિષય ચર્ચવાનો હશે. તો આજનો વિષય છે ખરીફ પાકોમાં પ્રાકૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન. અને આ વિષય પર વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે શ્રી પ્રદીપસિંહ પરમાર સાહેબ, કે જેઓ જામનગરના મદદનીશ, ખેતી નિયામક છે, તેઓ ટેલિફોનિક રીતે જામનગરથી આપણી સાથે જોડાવાના છે. મિત્રો, ખાસ આપને જાણ કરી દઉં કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઈંધણ બચાવવા માટે આપણને જે અપીલ કરી છે એના ભાગરૂપે આપણે અમુક નિષ્ણાંતો સાથે ટેલિફોનિક જોડાઈએ છીએ. એના ભાગરૂપે જ

0: बच्चों ने स्वागत करिए एम कहिए राम राम राम राम
1: राम राम राम राम।
0: साहेब हमें जो बात करते थे कि भाई एक तो चौमासु पाकोनी आपणे सीजन शुरू थवाना छे अने प्राकृतिक कृषि नु महत्व हवे दिन प्रतिदिन वधतुं जई रह्युं छे, तो आजनो आपणो विषय पण एवो ज छे, खरीफ पाकोमां प्राकૃતિક કૃષિ દ્વારા પોષણ વ્યવસ્થાપન। તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક કૃષિ એટલે શું?
1: સરળ ભાષામાં કહીએ ને તો જમીન, પર્યાવરણ તથા માનવ સ્વાસ્થ્યને નુકસાન કર્યા વગર પાક ઉત્પાદન માટે જે જરૂરી વ્યવસ્થાપન કરવાની છે તે આપણે કુદરતી રીતે કરીએ અને આ વ્યવસ્થાને આપણે પ્રાકૃતિક કૃષિ કહીએ છીએ। હાલની જે આપણે ખેતી પદ્ધતિમાં રાસાયણિક ખાતરો અને જંતુદાસક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે માણસનું આરોગ્ય, પર્યાવરણ તથા જમીનનું સ્વાસ્થ્ય ખૂબ મોટો ખતરો ઉભો થયો છે અને સાથે સાથે ખેતી ખર્ચમાં પણ વધારો થયો છે। આથી પ્રકૃતિ તરફ પાછા વળી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી કરવી એ આજના સમયની માંગ પણ છે। એટલા માટે જ આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પોતે હરિયાણા ખાતેના તેઓના કુરુક્ષેત્રના ફાર્મમાં છેલ્લા ઘણા વર્ષોથી સફળતાપૂર્વક પ્રાકૃતિક કૃષિ કરે છે અને આપણા રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે તેઓ રાજ્યના ખેડૂત પંચાયત

0: પ્રદેશના મુખ્ય આયામ અથવા તો આધારસ્તંભ ક્યાં ક્યાં છે?
1: પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામ જે વાત

0: શું છે અને એ કઈ રીતે બનાવી શકાય?
1: નુકસાન તો નથી, પણ દુકાન તેની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ પણ

કૃષિને પ્રોત્સાહન માટે સરકાર શ્રીની કોઈ યોજના હોય છે જે ખેડૂતને મદદરૂપ થાય?

તો બ્રહ્મજીની માટેનો કાર્યક્રમ વાનનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું, જેમાં આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારતે એઆઈ મિશને આજે વાડિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલાઓ નાણાકીય સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી તકોના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના લેન્ડસ્કેપને બદલી રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રીએ કહા હૈ કે પિછલે 12 વર્ષોમાં સરકારને મહિલા નેતૃત્વ વાલે વિકાસ કો બઢાવા દેને કે લિયે નિરંતર કાર્ય કિયા હૈ જિસકે સકારાત્મક પરિણામ વિભિન્ન ક્ષેત્રોમાં સ્પષ્ટ રૂપ સે દિખાઈ દે રહે હૈ. ઉન્હોને કહા કે સ્વયં સહાયતા સમૂહો કો સક્રિય સહયોગ દેકર મહિલાઓ કો આર્થિક રૂપ સે આત્મનિર્ભર બનાને કે પ્રયાસ કિયે જા રહે હૈ. પ્રધાનમંત્રી ને કહા કે સરકાર કી નીતિયાં સમ્માન, અવસર ઓર સશક્તિકરણ કે સિદ્ધાંતો પર આધારિત હૈ. ઇન પ્રયાસો સે અબ મહિલાએ અપની ક્ષમતાઓ કો પહેચાનતે હુએ રાષ્ટ્ર નિર્માણ મેં અધિક પ્રભાવી ભૂમિકા નિભા રહી હૈ. શ્રી મોદી ને વિજ્ઞાન, અંતરિક્ષ ઓર નવાચાર જૈસે ક્ષેત્રો મેં ભારતીય મહિલાઓ કી બઢતી ઉપલબ્ધિયો કી સરાહના કી. પ્રિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સરકાર શ્રી અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને સરળ યાત્રાનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન આ વાત કહી. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શ્રી

0: संख्या तैयारियों ने समीक्षा करना होती बैठक दरमियान सुशाले यात्रामार्ग पर बहुस्तरीय सुरक्षा गेट स्थापित करने निर्देश आप जानवियों के केंद्रीय सशस्त्र पुलिस दलों जम्मू और काश्मीर पुलिस और तमाम सुरक्षा एजेंसियों आ हासिल करने संकलित प्रयासों करना चाहिए। गृहमंत्री ड्रोन सीसीटीवी सर्वेलेंस और अद्यतन देखरेख प्रणाली जीवी आधुनिक टेक्नोलॉजी व्यापक उपयोग द्वारा सुरक्षा ने मजबूत बनाने जरूरत पर भार मूको। श्री अमरनाथ यात्रा 3 जुलाई थी शुरू थी 28 ऑगस्ट सुधी चालू रहेशे। भारत एआई मिशन आज वारिया नो आरंभ कर जे फ्रंटियर वीडियो एआई ने सस्तो सुलभ और सुसंगत बनावा एक वीडियो मॉडल छे। नई दिल्ली में लॉन्च इवेंट ने संबोधता इलेक्ट्रॉनिक्स और माहिती टेक्नोलॉजी मंत्रालय सचिव एस कृष्ण जणाव्यू कि भारत एआई मिशन हेठ समर्थित पायानी मॉडल मांथी एक नु लॉन्चिंग भारत की एआई यात्रा में एक महत्वपूर्ण सीमाचिन्ह रूप छे। तेमणे कह्युं के वारिया संशोधन आधारित क्षमता निर्माण नु प्रतिनिधित्व करे छे जे स्वदेशी एआई क्षमता विकसावा और एक जीवंत डीपटेक इकोसिस्टम ने प्रोत्साहन आपवा माटे सरकार की प्रतिबद्धता ने प्रतिबिंबित करे छे। नवी और नवीकरणीय ऊर्जा मंत्री प्रहलाद जोशी सोलर एनर्जी कॉर्पोरेशन ऑफ इंडिया एसईसीआई ने 2025-26 में તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા। તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કુલ આવક 18,554 કરોડ રૂપિયા હતી જ્યારે તેનો કર પછીનો નફો વધીને 578 કરોડ રૂપિયા થયો છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે। ગયા વર્ષે આ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરેની થોડી ક્ષણમાં મેઘાણીના વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું। આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોને મોત થયા હતા। ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાંડેએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગત આપી। વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજમાં 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા। ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતા દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનભાઈ વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી। વિદેશ મંત્રાલયે આજે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા છે। મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ ઉપર અમેરિકન નૌસેના દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો સખત વિરોધ કર્યો છે। મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાના પરિણામે બનેલી દુઃખદ ઘટનાઓમાં 3 ભારતીયોના જીવ બચાવી શક્યો હતો। મંત્રાલયે જણાવ્યું કે નાગરિક જહાજ સામે ઘાતક અને ખતરનાક માધ્યમોનો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે। મંત્રાલયે જણાવ્યું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે અને આ સંવેદનશીલ સમયે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યિક સલામતી, સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે। પશ્ચિમ એશિયામાં સંઘર્ષ રોકવા માટેના રાજદ્વારી પ્રયાસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ઈરાને હજી સુધી અમેરિકા સાથે પ્રસ્તાવિત કરાર પર કોઈ નિર્ણય લીધો નથી। દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે વાટાઘાટો ટૂંક સમયમાં સફળતા મેળવી શકે છે। ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાગચીએ જણાવ્યું કે વાટાઘાટોનો મુકાબલો મુસદ્દો પૂર્ણ થઈ ગયો છે। તહેરાનમાં ઉચ્ચસ્તરીય વાટાઘાટો ચાલુ હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલાઓ સ્થગિત કરી દીધા છે, જોકે ઈરાને જણાવ્યું છે કે યુરેનિયમ સંવર્ધન અધિકારો અને અન્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ સહિત અનેક મુખ્ય મુદ્દાઓ વણ ઉકેલાયેલા રહે છે।
1: पश्चिम एशिया के लिए ये नई कूटनीतिक कोशिश बहुत महत्वपूर्ण मोड़ पर हो रही है। राष्ट्रपति ट्रंप के हमले रद्द करने की घोषणा से कुछ समय के लिए ये उम्मीद जगी थी कि इलाके में बड़े टकराव को टाला जा सकता है। हालांकि ईरान का कहना है कि किसी भी अंतिम समझौते को मंजूरी नहीं मिली है और मुख्य अड़चनों में ईरान का परमाणु कार्यक्रम, रोकी गई संपत्ति की बहाली और हॉर्मुज जल दमन मध्य से जुड़ी भविष्य की सुरक्षा व्यवस्था शामिल है। भले ही बातचीत करने वाले पर्दे के पीछे काम कर रहे हों,